નમસ્કાર, સુપ્રભાત. 228.8 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે બુધવાર, શ્રાવણ દિનાંક 21, શક સંવત 1947 એટલે કે 12 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:59:05 થઈ છે. અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ મંગળસ્વર સાથે.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. દાસી જીવનની શબ્દરચના સાંભળીએ, સ્વર છે હેમંત ચૌહાણનું.

0: પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે સજીવ ખેતીને સમજીએ. પ્રસ્તુતિ કરી રહ્યા છે સીડી કરમશિયાણી.
1: ખેડૂત મિત્રો, યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વગર કરવામાં આવતી ખેત પદ્ધતિને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેત પદ્ધતિમાં ખાતર તરીકે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાકના રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન જમીનની સાથે પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી. સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદા જુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પદ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જોકે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીનો અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટૂંકા ગાળાના પાકની વિવિધ પાકની જાતો આ હરિયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરિબળ છે, જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરિણામ સ્વરૂપે ઊભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. આમ અંતે તો જમીનના નુકસાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઈ રહે તેવી પદ્ધતિની આવશ્યકતા ઊભી થઈ, જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદા જુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પદ્ધતિનો વિકાસ થયો. આજના સમયમાં રાસાયણિક તત્વોના અનિયંત્રિત વપરાશથી કૃષિ પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ, જેના લીધે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં માઠી અસર જોવા મળે છે. સજીવ ખેતીના ઉપયોગથી આપણે આ પ્રદૂષિત પર્યાવરણ અને જમીનનું નિયંત્રણ કરી શકીએ. સજીવ ખેત પદ્ધતિમાં પશુઓના મળમૂત્ર, પાકની આડપેદાશને જમીનમાં પુનઃસ્થાપિત કરવામાં આવે છે, જેમાં ડાંગર કે ઘઉંના રાડા, ઘઉંનું ભૂસું, શેરડીની પાતરી, મગફળીના છોતરા વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, હાલમાં રાસાયણિક દવાઓના વધુ વપરાશના લીધે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે, જેનો અનુભવ લગભગ બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે. હવે મિત્રો, આને રોકવા તેમજ પાકનું ઉત્પાદન એક ધાર્યું લાંબા ગાળા સુધી જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતરનો વપરાશ સફળ સાબિત થયેલ છે. આજના સમયમાં શિક્ષણનો વ્યાપ અને લોકોના જ્ઞાનમાં વધારો

0: થવાથી સુખી સંપન્ન લોકો આવા રસાયણયુક્ત અનાજ, શાકભાજી અને ફળ ફળાદીનો ઉપયોગ ઘટાડીને સેન્દ્રિય ખાતરથી ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ 3-4 ગણી કિંમત આપીને કરી રહ્યા છે. આમ સજીવ ખેતીથી ખેડૂતની આવક અને જમીનની ફળદ્રુપતા બંનેમાં વધારો થાય છે. તો મિત્રો, બેફામ રાસાયણિક દવાઓ ખાતરોનો ઉપયોગ કરી આપણે આપણી જમીનને તો ઝેરી બનાવીએ છીએ, પરંતુ આપણા સ્વાસ્થ્ય સાથે પણ આપણે ચેડા કરી રહ્યા છીએ. ત્યારે વધુ ઉત્પાદનની લાયમાં જમીનનો બગાડ કરીએ છીએ. હવે આ વાત સૌને સમજાઈ ચૂકી છે ત્યારે લગભગ ખેડૂત મિત્રો આ દિશામાં વળ્યા છે. મોડું ઘણું થયું છે, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર, અને શક્ય એટલો રાસાયણિક ખાતરો અને દવાઓનો છંટકાવ સમજપૂર્વક વિવેકપૂર્વક કરીએ અને સજીવ ખેતીને અપનાવીએ.
1: હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. વિષય હતો સજીવ ખેતીને સમજીએ. પ્રસ્તુતિ કરી રહ્યા હતા CD કરમશિયાણી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી. રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે. નાયબ મુખ્યમંત્રી અમદાવાદને આજે વધુ એક આઇકોનિક બસ પોર્ટની ભેટ ધરશે. તિરંગા યાત્રાનું પણ નેતૃત્વ કરશે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. 8ની ધરપકડ. અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર અપ રહી. સમાચાર વિગતવાર. વર્ષ 2005માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકીને શહેરી વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. યોજનાના અમલના 2 દાયકા બાદ આ યોજના વિકાસની અનેરી ઊંચાઈઓ સર કરી રહી છે. આ યોજના શરૂ થઈ ત્યારે ગુજરાતનું શહેરી વિકાસ બજેટ 660 કરોડ રૂપિયા હતું. વર્ષ 2025-26 માટે વિભાગ માટે 30,325 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 40% કરતાં પણ વધારે હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે છેલ્લા 5 વર્ષમાં શહેરી જનતાની સુખાકારી માટે કુલ 92,000 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.
1: 660 કરોડ થી 2005માં શરૂ થયેલી યાત્રા, 40% ઐતિહાસિક વધારો એ 24-25 ને 25-26 માં છે. અલગ અલગ પ્રકારે 16,000, 11,000, 21,000 ને હવે 30,000 કરોડ રૂપિયા માનની મુખ્યમંત્રી શ્રી આપ્યા છે. એની લગભગ 5 વર્ષની રકમ શહેરી જનતા માટે થઈને 92,000 કરોડ રૂપિયા થવા જાય છે.
0: શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ 388 કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ લાઇબ્રેરીનું ઈ ભૂમિપૂજન, ઈ લોકાર્પણ કરાશે.
2: વર્ષ 2015થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીયકક્ષાએ 831 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 મળીને કુલ 1,604 મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ યોજના હેઠળ ગુજરાતના રમતવીરોને મળતી સહાય 25 લાખથી વધારી 50 લાખ રૂપિયા કરાઈ છે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે. વધુને વધુ રમતવીરોને આવરી લેવા ખેલાડીઓની અરજી કરવાની ઉંમર 12-20 વર્ષ હતી તે ઘટાડીને 9 વર્ષથી ઉપર કરવામાં આવી છે. હાલમાં 64 ખેલાડીઓની જગ્યાએ તબક્કાવાર રીતે ખેલાડીઓની પ્રતિભા મુજબ સંખ્યામાં વધારો કરાશે. નિશ્ચિત સમય મર્યાદા દૂર કરીને ખેલાડીઓને પ્રદર્શનના આધારે સતત સહાય આપવામાં આવશે. રિધિ ઉંધાડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: મુસાફરોને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરતું વધુ એક આધુનિક બસ પોર્ટ આજે અમદાવાદને મળશે. નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આજે શહેરના ગીતા મંદિર પાસે તૈયાર કરાયેલા આઇકોનિક બસ પોર્ટ નોર્થ બ્લોકનું ઉદઘાટન કરશે. આ બસ પોર્ટમાં અત્યંત આધુનિક સુવિધા ઊભી કરાઈ છે. આ નવા બસ પોર્ટને કારણે મુસાફરી સરળ બનશે.

0: અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આ કાર્યક્રમમાં તિરંગાને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
1: આ કાર્યક્રમમાં મંત્રી પીસી બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે દરેક નાગરિકે તિરંગાનું સન્માન કરવું જોઈએ અને રાષ્ટ્રીય એકતા તેમજ સમરસતાની ભાવનાને મજબૂત બનાવવી જોઈએ. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: આજે અમદાવાદના રાયપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાવાની અપીલ કરી છે.
2: અમદાવાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા અમદાવાદ શહેરનું પ્રસ્થાન થશે. આ કાર્યક્રમમાં તમામ નગરજનોને વિનંતી છે કે આપ આમાં જોડાઓ, આપ પધારો અને આ જે ભવ્ય તિરંગા યાત્રા છે એમાં આપ સહભાગી બનો.
0: રાજકોટ જિલ્લામાં પણ આગામી 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે, જેમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. આ તિરંગા યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ અપાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની એસ એમ મહેતા આર્ટ્સ એન્ડ એચ એમ પટેલ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, તો સુરેન્દ્રનગરના વઢવાણ ઘટક 2ના આંગણવાડી કેન્દ્ર ખાતે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ @abid ફોલો કરશો. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનમાં આવેલી એચપીસીએલ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદે પંચર કરી ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રાજસ્થાનમાંથી ઓઇલ ચોરી કરીને તેને ગુજરાતમાં ઊંચા ભાવે વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની કબૂલાત બાદ તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાયો હતો. ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાન પહોંચીને ટાપરા પાસેના એક ઢાબા પરથી અન્ય 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમને જાસોલ પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં તેઓએ 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને એચપીસીએલની પાઇપલાઇનમાં ગેરકાયદે વાલ્વ ફિટ કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 3 થઈ છે, જ્યારે અન્ય 23 કેસ નેગેટિવ આવ્યા છે અને 2 કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં 2ના મોત થયા છે. ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક, માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર અને બાળ અધિકારોના ઉલ્લંઘનના બનાવોને પગલે આ બેઠક યોજાઈ હતી, જેમાં પોક્સો અને જે એક્ટ હેઠળ જવાબદાર વ્યક્તિઓ સંસ્થાઓ સામે કડક પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું કે બાળકો પર થતા અત્યાચાર અને શોષણના કિસ્સામાં આયોગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારે વરસાદનું ઝાપટું પડ્યું હતું, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન પંચમહાલના શહેરા મહીસાગરના કોઠંબામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 70.7% વરસ્યો છે, જ્યારે સરદાર સરોવર નર્મદા બંધમાં 82.81% અને રાજ્યના અન્ય 206 જળાશયોમાં 64% જેટલો જળસંગ્રહ નોંધાયો છે. છલકાઈ જવાને કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
3: હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન મેં ડિસ્ટ્રિક્ટ હૈ છોટા ઉદયપુર, દાહોદ, નર્મદા, તાપી ઓર ડાંગ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ. થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ તો ગુજરાત રીજન મેં 7 સે

0: 35 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है, तो 21% गुजरात रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है, और सौराष्ट्र और कच्छ में 286 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है।
1: गुजरात स्टेट फुटबॉल एसोसिएशन द्वारा आयोजित जाइडस कप जूनियर गर्ल्स इंटर डिस्ट्रिक्ट फुटबॉल टूर्नामेंट 2026 में बनासकांठानी टीम चैम्पियन बनी है, जयरे कच्छनी टीम रनरअप बनी है। गई काले वडनगर खाते रमायेली फाइनल मैच में बनासकांठानी टीमे कच्छनी टीम ने 3-0 थी पराजय आप्यो। आ टूर्नामेंट दरमियान गुजरात की नेशनल टीम केम्प मे 30 खिलाड़ियों और 5 स्टेन्डबाय खिलाड़ियों की पसंदगी कर। राज्य में फरी वरसादी माहौल पगले महिसागर जिला कोठंबा तालुक में सौथी वधु 131 मिलीमीटर, लुणावाड़ा 69 અને બાલાસિનોરમાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો। ભારે વરસાદને પગલે લુણાવાડા અને કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોતરોમાં પાણીનો પ્રવાહ વધતા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુવા ગામના નાયક ફળિયામાંથી 31 લોકો અને પશુઓ ભરતપુરા ગામમાં 6 લોકોને અને વાવિયાના મુવાડા ગામમાં ફસાયેલા 9 લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરાયું હતું। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં 1 વર્ષથી કમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ થતાં બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ નવા પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરાયા છે। ધોરણ 9માં કમ્પ્યુટરમાં 1 જ વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ધોરણ 11માં 2 વાર્ષિક પરીક્ષા 50 ગુણની એમસીક્યુ પ્રશ્નોની રહેશે। આ ઉપરાંત ધોરણ 11માં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયનું પણ નવું પરિપત્ર જાહેર કરાયું છે। બોર્ડ દ્વારા આ બંને વિષયોમાં માસવાર ભણાવવાના થતા ચેપ્ટર સિલેબસની યાદી પણ જાહેર કરાઈ છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી, રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે। નાયબ મુખ્યમંત્રી અમદાવાદને આજે વધુ એક આઇકોનિક બસ પોર્ટની ભેટ ધરશે, તિરંગા યાત્રાનું પણ નેતૃત્વ કરશે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરી કૌભાંડનું ઝડપાયું અને 8ની ધરપકડ, જ્યારે અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનરઅપ રહી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના। સૌપ્રથમ શોભા જોશીના સ્વરની સાંભળીએ, શબ્દરચના તુલસીદાસની।

જ્યોતિકા રોયના મધુર કંઠે આપે આ ગીત સાંભળ્યું. આ વખતે ગીતમાં શ્રી કૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણની ભાવના ખૂબ જ સુંદર રીતે વ્યક્ત થાય છે. જ્યોતિકા રોયનો અવાજ ભક્તિ રસથી ભરપૂર હતો અને તેમના ગીતોમાં ભક્તિની સાથે એક નિર્મળ આધ્યાત્મિક ભાવ પણ અનુભવાય છે. ગીતમાં ભક્તનું પોતાના આરાધ્ય શ્યામ પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ જાણે શબ્દો અને સ્વરો દ્વારા જીવંત બની જાય છે. આવા ભક્તિ ગીતો માત્ર કાનને મધુર જ નથી લાગતા, પરંતુ મનને પણ શાંતિ અને ભક્તિભાવથી ભરી દે છે.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર રાસ બિહારી દેસાઈના સ્વરમાં સુંદર ભજન નામ બિન ભાવ કરમ નાહી છૂટે. આ રચના સંત દરિયા સાહેબની વાણી છે. સંત દરિયા સાહેબ નિર્ગુણ ભક્તિ પરંપરાના જાણીતા સંત કવિ હતા. તેમની રચનાઓમાં આત્મચિંતન, પરમાત્માની અનુભૂતિ અને સાચી ભક્તિનો સંદેશ જોવા મળે છે. ભાવ વિના નામ કર્મમાં માત્ર બાહ્ય કર્મકાંડ કરતાં પરમાત્માના નામ સ્મરણ અને અંતરની ભાવનાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સાચી ભક્તિ મનની શુદ્ધિ અને ઈશ્વર પ્રત્યેના નિષ્કપટ ભાવમાં રહેલી છે. આ સુંદર સંદેશ આ રચના આપણને આપે છે. રાસ બિહારી દેસાઈના ભાવસભર સ્વરે આ વાણી વધુ હૃદયસ્પર્શી બને છે. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન થયો. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિક્રમ સારાભાઈ જયંતી. સંપાદન કરી રહ્યા છે પરેશ મારૂ અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ.
1: ભારતને અણુ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવનાર મહાન વૈજ્ઞાનિક એટલે ડોક્ટર વિક્રમ સારાભાઈ. તેમને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતા, ફાધર ઓફ ધ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ અને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે તેમણે આપેલું અપ્રતિમ યોગદાન ભારત હંમેશા યાદ રાખશે. દર વર્ષે 12 ઓગસ્ટે ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે, જે આપણને તેમના જીવન અને દેશ પ્રત્યેના સમર્પણની યાદ અપાવે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919 રોજ અમદાવાદના એક સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અંબાલાલ સારાભાઈ અને માતાનું નામ સરલાદેવી હતું. તેમનો પરિવાર માત્ર ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ દેશની આઝાદીની લડતમાં અને સામાજિક કાર્યમાં પણ આગળ હતો. નાનપણથી જ વિક્રમભાઈને વિજ્ઞાન અને ગણિત પ્રત્યે ખૂબ જ ઊંડો રસ હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં પૂર્ણ કર્યા બાદ તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડની પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા. ત્યાં તેમણે પ્રાકૃતિક વિજ્ઞાન, નેચરલ સાયન્સીસમાં પદવી મેળવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ભારત પરત ફર્યા અને બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર સીવી રમનના માર્ગદર્શન હેઠળ કોસ્મિક રેઝ પર સંશોધન કર્યું. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજમાંથી PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. ડોક્ટર વિક્રમ સારાભાઈ માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહોતા, પરંતુ એક કુશળ પ્રબંધક અને સંસ્થાપક પણ હતા. 28 વર્ષની નાની ઉંમરે 1947માં તેમણે અમદાવાદમાં PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી, જે આજે પણ ભૌતિક વિજ્ઞાનના સંશોધન માટેનું દેશનું મુખ્ય કેન્દ્ર છે. તેમણે ભારતને આધુનિક બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાઓની સ્થાપના કરી, જેમ કે ઇસરો, ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠનની પાયાની ઈંટ તેમણે મૂકી. અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો. કાપડ ઉદ્યોગના વિકાસ માટે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનની શરૂઆત કરી. પોતાની નૃત્યાંગના પત્ની મૃણાલિની સારાભાઈ સાથે મળીને કળા અને પરફોર્મિંગ આર્ટ્સ માટે દર્પણ એકેડેમી સંસ્થા શરૂ કરી. ડોક્ટર સારાભાઈનો દ્રઢ વિશ્વાસ હતો કે ભારતે જો પ્રગતિ કરવી હોય તો આધુનિક ટેકનોલોજી અને અંતરિક્ષ વિજ્ઞાનનો ઉપયોગ સામાન્ય માણસના કલ્યાણ માટે કરવો પડશે. 1963માં તેમણે

0: કેરળના થુંબા ખાતેથી ભારતનો પ્રથમ રોકેટ પ્રક્ષેપિત કર્યો. તેમના જ પ્રયાસોથી 1975માં ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં છોડવામાં આવ્યો. જોકે તે જોવા માટે તેઓ હયાત નહોતા. ઉપગ્રહના માધ્યમથી ગામડાઓ સુધી શિક્ષણ અને માહિતી પહોંચાડવા માટે તેમણે સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જે વિશ્વનો સૌથી મોટો સામાજિક તકનીકી પ્રયોગ ગણાય છે. દેશ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે તેમને 1966માં પદ્મભૂષણ અને 1972માં મરણોત્તર દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. કેરળના થિરુવનંતપુરમ ખાતે આવેલ સ્પેસ સેન્ટરને પણ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC નામ આપવામાં આવ્યું છે. 30 ડિસેમ્બર 1971ના રોજ માત્ર 52 વર્ષની નાની વયે તેમનું આકસ્મિક નિધન થયું. ડૉક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિ આપણને પ્રેરણા આપે છે કે વિજ્ઞાન અને તકનીકનો સાચો ઉપયોગ માનવજાતના ભલા માટે જ થવો જોઈએ. તેમનું જીવન અને કાર્યો આવનારી પેઢીઓ માટે હંમેશા માર્ગદર્શક રહેશે.
1: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો વિક્રમ સારાભાઈ જયંતી. સંપાદન કરી રહ્યા હતા પરિશ્મા રૂ અને પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.

આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. સંસદે ગઈકાલે ન્યાયપંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. રાજ્યસભાએ તેની મંજૂરી આપી તો લોકસભાએ પહેલાં જ આ ખરડાને પસાર કરી દીધું હતું. કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કરેલા આ ખરડાનો ઉદ્દેશ વિવિધ ન્યાયપંચના અધ્યક્ષ અને સભ્યોની યોગ્યતા, નિમણૂક અને તંત્ર તથા કાર્યપ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, સ્વતંત્રતા, પારદર્શકતા અને એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. વિધેયકમાં રાષ્ટ્રીય ન્યાયપંચ આયોગની સ્થાપનાની પણ જોગવાઈ છે. દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દેશભરમાં ચાલી રહેલું હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસને ગર્વ, સન્માન અને ધામધૂમથી ઉજવવા આહ્વાન કર્યું. સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરતા શ્રી મોદીએ દરેક નાગરિકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવવા આહ્વાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહાનગરપાલિકા, નગરપાલિકાઓને વિકાસકામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 70 મહાનગરપાલિકાઓને 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે નગરોમાં સુખાકારી સુવિધાઓ નાગરિક કેન્દ્રિત, પારદર્શક, જવાબદાર અને ટેકનોલોજી સંચાલિત બનાવવા આહ્વાન કર્યું. સ્વચ્છતા અંગેના દુર્લક્ષ સામે કડક પગલાં લેવાનું પણ તેમણે સૂચન કર્યું. માંડવી અને ભુજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ પનીરનો 20 કિલો જથ્થો નાશ કરાયો હતો અને 3 નમૂના લેબમાં મોકલાયા હતા. કોડાઈ ગામ, ડી માર્ટ અને રિલાયન્સ મોલ સહિતની પેઢીઓમાં ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે શરૂ કરવામાં આવેલી કડક ઝુંબેશના ભાગરૂપે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આજે દિવાસાનું પર્વ છે. દિવાસાના પર્વ સાથે શ્રાવણથી આસો સુધી વિવિધ પર્વોની હારમાળા રચાય છે. ચોમાસામાં આવતી અષાઢ વદ અમાસ હરિયાળી અમાસ તરીકે જાણીતી છે તો આજથી દશામાના વ્રતનો આરંભ થાય છે. દશામાના મૂર્તિની ઘરમાં પધરામણી થાય છે અને 10 દિવસ પછી નદી તળાવોમાં તેને વિસર્જિત કરાય છે. તો આજરોજ અષાઢી અમાસના પવિત્ર દિવસે પ્રાચીન પરંપરા મુજબ ભુજ અંજાર ધોરીમાર્ગ પર કુકમા નજીક આવેલા ઐતિહાસિક ખાત્રો ડુંગરની ટોચ પર બિરાજતા માં આશાપુરાના મંદિરે ભવ્ય મેળા અને પેઢીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત મંદિરમાં વિશેષ પેઢી હવન, મહાપ્રસાદી અને રાસ ગરબા સહિતના વિવિધ ભક્તિમય કાર્યક્રમો

0: યોજાશે. આજે પૂર્ણ સૂર્યગ્રહણ થશે. 2026ના વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે શરૂ થશે, એટલે ભારતમાં નહીં દેખાય, તેથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામ ખાતે આગામી તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ સવારે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા પૂર્વે કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગા યાત્રાના સમગ્ર રૂટની રૂબરૂ મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે મહાત્મા ગાંધી પ્રતિમાથી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈ પ્રતાપજી સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ઝંડા ચોક સુધીના રૂટની જાત મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. આ આયોજનમાં ગાંધીધામ અને કચ્છના તમામ નાગરિકો મોટી સંખ્યામાં અને હર્ષોલ્લાસ સાથે સહભાગી થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. બાળકોને પ્રાચીન સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે કચ્છના પ્રથમ વૈદિક ગુરુકુળનો ચાંદરાણી કોટોળા ખાતે 5 વર્ગ મંદિર, ભોજનાલય અને ગૌશાળા સાથે આરંભ કરાયો છે. આ સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળ 10 એકર ભૂમિમાં વિસ્તરણ હેતુ અને નિર્માણ કાર્યો ધમધમી રહ્યા છે. હાલે કેન્યા, નેરોબી, નડિયાદ, મોરબી, સિનોગ્રા અને માંડવીના અભ્યાસ અર્થે આવેલા શિષ્યોને સંતો દ્વારા વૈદિક જ્ઞાન અપાઈ રહ્યું છે. આ શાળામાં ગુરુકુળમાં 11 વર્ષની ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર રિદ્ધિ ઉંડાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. હવામાન વિભાગની ગુજરાત, કોકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન શાંતિમોલ અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલવા માટે કેરલમ નામના ફેરફાર વિધેયક 2026 રજૂ કરશે. લોકસભામાં ગઈકાલે આ બિલ પસાર કરવામાં આવ્યું. રાજ્યસભા આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 પર પણ વિચારણાને પસાર કરે તેવી શક્યતા છે. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક લોકસભામાં વિચારણાને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. ગઈકાલે વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત રખાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ભારતીય ગણરાજ્યનો વિજય, મારું જીવન મારો સંઘર્ષનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે. આ આત્મકથામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જીવનયાત્રાનો વ્યક્તિગત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમની યાત્રા અને જાહેર સેવાને આકાર આપનાર મૂલ્યો અને અનુભવોનું વર્ણન કરાયું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે સવારે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે હર ઘર તિરંગા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. શ્રી માંડવિયાએ દિલ્હી યુનિવર્સિટીના માય ભારત સ્વયંસેવકો સાથે રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલી સ્ટેડિયમથી શરૂ થઈ છે અને ઇન્ડિયા ગેટ થઈને આગળ વધી રહી છે.
2: साइकिलिंग ये फिटनेस का संदेश है. साइकिलिंग पोल्यूशन का सॉल्यूशन है. साइकिलिंग ट्रैफिक का समाधान भी है. साइकिलिंग तेल की बचत भी करता है, उड़ियामण भी बचाता है. इसलिए चलो हम सब लोग साइकिलिंग करके हमारी तिरंगा की आन बान और शान के लिए देश के युवा सशक्त रहे, देश के युवा सक्षम रहे, देश के युवा फिट रहे, इस हेतु को सिद्ध करने के लिए रेगुलर साइकिलिंग करते रहे.
1: કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે હરિયાળી અમાવસ્યા નિમિત્તે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. દેશભરના વિવિધ ગામડાઓ અને શહેરોના હજારો લોકો વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેશે. દેશભરમાં 50,000થી વધુ વૃક્ષો વાવવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો છે. નાગરિકોને વિનંતી કરતા શ્રી ચૌહાણે કહ્યું કે હરિયાળી અમાવસ્યા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક છે. વૃક્ષારોપણ એ માત્ર પર્યાવરણીય સંરક્ષણનું કાર્ય નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે સલામત, સુરક્ષિત અને સુંદર ભવિષ્યનો પાયો નાખવાનો એક માર્ગ પણ છે. ભારતે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન ભાગ છે અને આ નિર્વિવાદ વાસ્તવિકતાને કોઈ પણ બદલી શકતું નથી. ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સરહદી

0: અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકાર પીટર નાવારોએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા કાર્યકારી સંબંધો છે અને તેઓ રશિયન તેલ સંબંધિત ટેરિફ મુદ્દાને લગતા મુદ્દાઓનું નિરાકરણ લાવશે. આ ટિપ્પણીઓ ભારત અને અમેરિકા દ્વારા તેમના ગાઢ સંબંધોને આગળ વધારવાના પ્રયાસો વચ્ચે કરવામાં આવી છે. અગાઉ 7 ઓગસ્ટના રોજ અમેરિકાની સંસદે એક દ્વિપક્ષીય બિલ પસાર કર્યું હતું જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન સહિત 5 દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાગવાનો અધિકાર આપી શકે છે. ભારત ચીનની સાથે વૈશ્વિક સ્તરે રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. વિશ્વ બેંકે પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણય સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી છે. સરકાર બલુચિસ્તાનના પૂરગ્રસ્ત વિસ્તારો માટે નક્કી કરાયેલું 5 અબજ રૂપિયાનું ભંડોળ અન્ય પ્રોજેક્ટ તરફ વાળી રહી છે. વિશ્વ બેંકના મતે આ આર્થિક ફેરબદલીથી ગરીબોની મુશ્કેલીઓ વધી જશે. વિશ્વ બેંક અનુસાર 84% પાત્ર લાભાર્થીઓને અતિ ગરીબ અને સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. શનિવાર સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. કોલંબિયામાં શક્તિશાળી ભૂકંપને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સોમવારે વહેલી સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે બાદ અસરગ્રસ્ત શહેરોમાંથી મળેલા અહેવાલો મુજબ મંગળવાર સુધીમાં મૃત્યુ આંક 200ની આસપાસ પહોંચી ગયો છે. કાલીમાં લગભગ 101 લોકોના મોત થયા છે જ્યારે 95 લોકો માર્યા ગયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ઘર ગુમાવનાર લોકોને નાણાકીય સહાયની ખાતરી આપી. આ સાથે જ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભૂકંપમાં થયેલા જાનહાનિ અને વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના સંદેશમાં ડોક્ટર જયશંકરે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ભારત શક્ય તેટલી બધી મદદ કરવા માટે તૈયાર છે. નાઇજીરિયાના લાગોસમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચંદ્રકોમાં વધારો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભારતીય તલવારબાજુએ દેશ માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સિનિયર મેન સ્પર્ધામાં કરણસિંહ, શેરજીન શાંતિમોલે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. 7-11થી પાછળ રહ્યા બાદ કરણે મેચ 15-12થી જીતી હતી. શેરજીન શાંતિમોલે બીજા ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના ફેન્સર પીટર ક્રુગરને 15-6થી હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. સિનિયર મહિલા સ્પર્ધામાં ભારતીય મહિલા ફેન્સર્સે 3 ચંદ્રક જીત્યા. તનિષ્કા ખત્રીએ સુવર્ણચંદ્રક જીત્યો અને ખુશી દાબેડેએ રજતચંદ્રક જીત્યો. પ્રાચી લોહાને ઓસ્ટ્રેલિયાના હેરિસન એસ્ટલ સાથે 3રું સ્થાન મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ટેનિસમાં સ્પેનના 20મા ક્રમાંકિત રાફેલ જુડારે ફ્રાન્સના આર્થર ફિલ્સને 7-6, 6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. રાફેલ જુડાર આવતીકાલે સેમીફાઇનલમાં અમેરિકાના 28મા ક્રમાંકિત બ્રાન્ડોન નાકાશીમાં સામે રમશે. અમેરિકાના બ્રાન્ડોન નાકાશીમાં ઇટાલીના લુસિયાનો ડાર્ડેરીને 6-2, 6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આવતીકાલે સેમીફાઇનલમાં સ્વિયાટેકનો મુકાબલો યુક્રેનની 9મી ક્રમાંકિત એલિના સ્વિટોલિના સામે થશે. ચારધામ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત સાથે યાત્રાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જઈ રહ્યા છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે વરસાદ છતાં બધી વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે. યાત્રાળુઓની અવર જવર સરળ અને સલામત રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે અખબારોમાં વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર લખે છે કે હોર્મુઝ 2029 સુધી બંધ રહેશે ઈરાન. એનડીએના સાંસદો અને વિપક્ષી સાંસદો આમને સામનેના સમાચાર સંદેશે મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે એનએચએઆઈનો એએમએનએસને પત્ર, મુંબઈ દિલ્હીની કનેક્ટિવિટી ખોરવાઈ જશે, 400 કેવીનો ટાવર હટાવો નહીં તો એક્સપ્રેસ વે બંધ કરી દેવો પડશે. નવગુજરાત સમય લખ્યું છે કે એફસીઆરએ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા વિચારણા. કાશ્મીરી પંડિતો પર ફરી ખતરો, વર્ક ફ્રોમ

0: નો આદેશના સમાચાર ફૂલછાબે પ્રથમ પાને લીધા છે. સ્થાનિક સમાચારોમાં સ્વચ્છતા ન રાખતી પાલિકા મનપાને હવે ગ્રાન્ટ નહીં મળે, સીએમની ચીમકી. આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. મહીસાગરમાં ચાંદીપુરાના પ્રથમ શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત અને રાજ્યમાં શાકભાજીના 6035 નમૂનાની તપાસ, 170માં પેસ્ટિસાઇડની માત્રા વધારે જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. હવામાન વિભાગની ગુજરાત, કોકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન, શાંતિ મોલે અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

આટલી 30 મિનિટે સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ રેયાણ 8:32 મિનિટે પ્રસ્તુત થશે. આજનો વિષય, અજ જો યુવાન કેડો ઊભો આય. નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર શ્રી જખરાજજી ભુવા સાહેબ સાથે સીડી કરમશિયાણીએ કરેલી વાતચીત, તેની સાથે કેશવ કારુભાઈ ગઢવીનું ભજન નેક નજર સાંભળી શકાશે. કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે સીડી કરમશિયાણી. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ બરાબર 9 વાગે રજૂ થશે, જેના પ્રાયોજક છે NCERT. 9:30 મિનિટે સમાચાર હેડલાઇન્સ અપાશે. 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ સાંભળી શકશો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 10 વાગે આપ માણી શકશો. કચ્છી કાર્યક્રમ બાબી ડેચા બોલ 10:45 મિનિટે. આજનો વિષય લોક ડાયરો, જેમાં આપ ભજન કલાકાર જગદીશ જોશીનો સ્વર પણ સાંભળી શકશો. પ્રસ્તુતિ કરશે પલ્લવી માણેક. 11 વાગ્યાથી આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમ રીલે કરવામાં આવશે.

બપોરે 12:02 મિનિટે ગેર ફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, તેમજ ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

બીજી સવારના આરંભે 5:10 સમાચાર હેડલાઇન્સ અપાશે. સ્થાનિક સમાચાર 6:25 અપાશે, જેનું પઠન કરશે પરેશ મારુ. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. ફરીથી 5:15 સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ ગામનો ચોરો 7:20 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. આજનો વિષય છે ગ્લાદીઓલી ફૂલોની ખેતીની વાત. રાત્રે 8 સંસદ સમીક્ષા અને 8:45 સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. પ્રશ્નકાળ 10 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

સ્થાનિક હવામાન જોઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 33 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ન્યૂનતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગત અને સ્થાનિક હવામાન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: tourism circuits, presenting the national capital as an integrated tourism experience and develop it as a destination city for a transit hub. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to move the Kerala Alteration of Name Bill 2026 for consideration and passing in Rajya Sabha today to alter the name of Kerala. In Lok Sabha, Mines and Minerals Development and Regulation Amendment Bill to be tabled for consideration and passing. Prime Minister Narendra Modi to release autobiography of former President Ramnath Kovind in New Delhi today. Vice President C.P. Radhakrishnan flags off Har Ghar Tiranga bike rally at Bharat Mandapam. Alert issued for heavy rainfall over East Rajasthan, Madhya Maharashtra, Odisha, Jharkhand and Gangetic, West Bengal today. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. સંસદે ન્યાય પંચ સુધારણા ખરડો 2026 પસાર કર્યો. લોકસભામાં કેરળ નામ પરિવર્તન ખરડો 2026 અને રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા ખરડો 2026 પસાર. સ્વતંત્રતા દિવસ ગર્વ સન્માન અને ધામધૂમથી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દેશવાસીઓને આહ્વાન. ભારતે પુનરોચ્ચાર કરતા જણાવ્યું, અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ કામો માટે 3,850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા. શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ કરાવાશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં 4 ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવાશે. ગુજરાત વન વિભાગે નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો. સમગ્ર દેશમાં 125 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીને સુરત પોલીસે ઝડપી લીધી. મોરબી મચ્છુ જળ હોનારતની આજે 47મી વર્ષી. મૃતકોની સ્મૃતિમાં મૌન રેલી યોજાઈ. માંડવી અને ભુજ તાલુકામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલો, ડેરી પ્રોડક્ટ્સની પેઢીઓ અને મોલ્સમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે ચકાસણી કરાઈ. બાળકોને પ્રાચીન સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપવાના હેતુ સાથે કચ્છના પ્રથમ વૈદિક ગુરુકુળનો ચાંદ્રાણી કોડડા ખાતે 5 વર્ગ મંદિર, ભોજનાલય અને ગૌશાળા સાથે આરંભ કરાયો. આજે અષાઢ વદ અમાસના દિવસે પ્રાચીન પરંપરા મુજબ ભુજ અંજાર ધોરીમાર્ગ પર કુખમા નજીક આવેલા ઐતિહાસિક ખાત્રો ડુંગર પરના માં આશાપુરા મંદિરે મેળો યોજાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 અપાશે.

કલ્યાણ કાર્યક્રમ સુણદલ પાંજમેળે ભા ભેનરે કે ચંદુભાજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ ચોંધલ ચૈવી આઈ કે બહુ મથે માનવી ત્યારે માંડ વિઘો પવાય કે બહુ મથે માનવી ત્યારે માંડ વિઘો પવાય રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય તો નેરુભા હેવર મીજી ખોટ વર્તા જેથી સકન કરીવ્યો અને કચ્છ મેં તો હંમેશા મીજી સેક જ પેં વેઠી હિત મન મોજીલો મેઘ રાજા આય કડેક તરસાઈએ કડેક વરસાઈએ કોલાક ટેમસર જોકો ગાલ ભને ઉહ વગર ટેમ તે ના ભને કચ્છ મેં તો અવારનવાર પગાલ કે એન પ્રમાણે મીજી સેક જ પેં વેઠી અષાઢ પૂરો થે મેં અચે અને મી પૂરતો ન પે કે સમૂરો ન વે તાપોય કચ્છી માળું ખાસ કરીને ખેડું ભાજી ચિંતા વધી વિને કારે મથે જો માંડવી મથા ડઈને કેતરો કરે શકે પણ મથે વારો જ ધારે તો ઘડી મેં પરિસ્થિતિ બદલી શકે તો મી તો એડી વસ્તુ આય કે નિઢે સે વડે મેળે

કે થથકડીએ. જી કુદરતમાં ઋતુ બદલે તી તી માનવ જીવન જી પર અલગ અલગ અવસ્થા હોય. તેમે યુવા અવસ્થા કે વસંત ઋતુ સાથે સરખામણી થઈ હતી, ને જડે વર્ષા ઋતુ વે તડે પ્રકૃતિ મેં થનગણાટવે, તી યુવાની મેં પણ બારોએ થનગણાટવે. તો એ ત્રેચાઈ શકો કે યુવા અવસ્થા બારમાસી વર્ષા ઋતુ આય હેન અવસ્થા મેં સંયમ સારા સંસ્કાર ને યોગ્ય દિશા અને માર્ગદર્શન જો અભાવે તો હેન જે ભવિષ્ય તે નકારાત્મક અસર પણ વર્તા જતી. આધુનિક જમાને મેં જોવાણીએ કે અપરંપાર તકુંડે ને આય હાઈ લેવલ જો ભણતર દેશ વિદેશ મેં વિજ્ઞાન ટેકનોલોજી સંશોધન ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર સેવા જે અનેકવિધ ક્ષેત્ર મેં જોવાણીયા પેણજી આવડત ટેલેન્ટ સાબિત કરી રહ્યા. સામાજિક ક્ષેત્ર મેં પણ જોવાણીએ જો યોગદાન વડવાય પણ એની નેણ ઠારે નજારે વેચ તે કે સામે વિરોધાભાસ પણ એટલો જ વાસ્તવિકાય. અજ કેતરેક જોવાણીએ જો લાડકોડ મેં વેંઢાર આપ ખુદશાહી વગર સંઘર્ષ અને મેણતે પ્રાપ્ત થયેલ સુખ સુવિધાઓ સંસ્કારે જે અભાવે સૌ ચીલો ચાંતરીને ડેસ વગર જા ભણી રહ્યા. અજ ગુંધમીળે નઠારા બંધાણ જે લીધે અનેક જોવાણીયા પેણ જે જીવણ જો અમૂલક સમય બરબાદ કરી હતા. અજ મોબાઈલ તે ઓનલાઈન જોગાર જા બંધાણી પણ થઈ વ્યાઈ ને તેસે કુટુંબ સમાજને રાષ્ટ્ર જો અહિત પણ થઈ હતા. અજી મેળે ગાલ્યું રહ્યાણ કાર્યક્રમ મેં વિશેષ મુલાકાત મેં સુણધાસી ને જે જો મથાડો અજ્જો જવાન કેડા ઉભો આય ઈ આય ને જોકો પાં ભેરી ગાલબોલ કહીદા હું આય નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર શ્રી જખરાજજી ભોવા સાહેબ. ભોવા સાહેબ જો પરિચયને બઈ ગાલ્યું જરૂરથી સુણધાસી પાંચો કાર્યક્રમ જી શરૂઆત કર્યું હેન ભજન છે ને સુણો કેશવ કારુભા ગઢવીજી અવાજ.

0: ਨਹੀਂ ਕਿ ਖਬਰ ਨਹੀਂ ਪਈ ਪਾਣ ਕਹਿੰਦਾ ਚੀ ਕਿ ਕਿਉਂਕਿ ਵੱਡੇ ਸਰ ਰੜ ਕਰੇ ਨੇ ਚੋਣ ਕਿ ਭਾਈ ਹੀ ਕੰਮ ਹੈ ਕਿ ਪੰਜ ਮਦਦ ਲਾਚੀ ਹੈ ਤੈਨੀ ਕਿ ਖਬਰ ਨਹੀਂ ਕਾਣ ਕਿ ਗੁਨੋ ਨੋ ਭਾਈ ਉਹਨੂੰ ਮਸਕੂਲ ਥੈ ਲਵਾਂ ਅਨ ਓਨਲਾਈਨ ਜੁਗਾਰ ਜੀ ਪਣ ਬਦੀ ਬਹੁ ਜੈ
1: ਬਹੁ ਹੈ
0: ਅਨ ਈ ਹੈਵਰ ਪਾਣ ਕਿਨ ਰੀਤੇ ਮਿਟਾਈ ਸਕਣ ਵਾਲੋ ਕੋ ਪੋਜੀਸ਼ਨ ਨਾ ਪਰ ਯੁਵਾ ਧਨ ਪੰਦ ਜ ਵਿਚਾਰੇ ਕਿ ਭਾਈ ਹੀ ਜਕੋ ਅਸੀਂ ਰਸਤੋ ਪਕੜਿਓ ਹੈ ਬਹੁ ਗਲਤ ਹੈ ਅਨ ਆਣੀ ਪਾਣ ਪਾਛਾ ਵਰੋਂ ਤਜਨ ਮਾਟੇ ਉਹ ਥਈ ਸਕੇ ਹੀ ਹੈ
1: ਬਿਲਕੁਲ ਅਨ ਇਨੀਲਾ ਕਰੀਨੇ ਸਮਾਜਿਕ ਵੇ ਕਿ ਕੋਈ ਸੰਸਥਾ ਵੇ ਤਾਂ ਇਨੀ ਜਾ ਜੋ ਵਰਕਸ਼ੋਪ ਕਰੀਏ ਤਾਂ ਸਿਬਿਰੂ ਗੋਠੀਏ ਤਾਂ ਇਨੀ ਇਨੀ ਮੇ ਜੋ ਇਨ ਪ੍ਰਕਾਰ ਜਾ ਸਿਬਿਰੂ ਨੇ ਥੀਏ ਤਿਉ ਇਨੀ ਜਾਗਰੂਤੀ ਲਾ ਕਰੀਨੇ ਤਾਂ ਈ ਮੇੜੇ ਹੈਵਰ ਜੇ ਸਮੇ ਜੀ ਮੰਗ ਹੈ ਅਨ ਬਿਆ ਮੋਬਾਈਲ ਮੇ ਪਾ ਇਹੜੀ ਜੋ ਵਿਅਸਨ ਆ ਇਨੀ ਜੀ ਗੱਲ ਕਿਆ ਪਰ ਫਾਇਦਾ ਜੀ ਪਣ ਥੋੜ੍ਹੀ ਗੱਲ ਕਰੀ ਕਿ ਨਹਿਰੂ ਹੈਵਰ ਗੁੰਦ ਮੇੜੇ ਗਰੁੱਪ ਬਣੀ ਵਿਆ ਆਈ ਪਿੰਡ ਪਿੰਡ ਜੇ ਖੇਤਰ ਜੋ ਵੇ ਸਮਾਜ ਜੋ ਵੇ ਤਾਂ ਹਿਕੜੋ ਮੈਸੇਜ ਵੇਜੇ ਤਾਂ ਮੇੜੇ ਠਿਕਾਣੇ ਈ ਗੱਲ ਪੁੱਜੀ ਵਿਨੇ ਤਾਂ ਹੀ ਟੈਕਨੋਲੋਜੀ ਜੋ ਖਾਸੋ ਉਪਯੋਗ ਪਣ ਆਏ ਤਾਂ ਅਹਿੜੀ ਗੱਲ ਆਏ ਅਨੇ ਕੋ ਪਣ ਕੰਮ ਥੀਏ ਤਾਂ ਕਿਹੜਾ ਪਣ ਕੋਈ ਮੁਸੀਬਤ ਮੈਂ ਵੇ ਮਾੜੂ ਇਕਲੋ ਥਈ ਰਹੇ ਹੱਥ ਮੈਂ ਮੋਬਾਈਲ ਵੇ ਤਾਂ ਮਦਦ ਮਾਗੀ ਸਕੇ ਤੋ ਗੁੰਦ ਮੇੜੇ ਅਹਿੜੀ ਹੈਲਪਲਾਈਨ ਹੋਈ ਅਨੇ ਗੁੰਦ ਮੇੜੇ ਅਹਿੜੀ ਐਪਲੀਕੇਸ਼ਨ ਪਣ ਆਈ ਜੋ ਕੋ ਖੇਡੂਤ ਉਪਯੋਗ ਕਰੀ ਸਕੇ ਤਾਂ ਟੈਕਨੋਲੋਜੀ ਜੋ ਉਪਯੋਗ ਕਰੀ ਸਕੇ ਤਾਂ ਤਾਂ ਟੈਕਨੋਲੋਜੀ ਜੋ ਖੂਬ ਜ ਉਪਯੋਗ ਆਏ ਪਣ ਤੇ ਛਤਾਂ ਪਾਕੇ ਪੁੱਠਿਆ ਵਰੀਨੇ ਨੇਰੇ ਜੀ ਜ਼ਰੂਰ ਆਏ ਸੱਚੀ ਹੈ ਗੱਲ
0: ਬਿਲਕੁਲ ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਚੰਦੂ ਭਾਈ ਕਿ ਟੈਕਨੋਲੋਜੀ ਜੀ ਉਪਯੋਗ ਸੇ ਘਣੇ ਵਕਤ ਹੈਵਰ ਜੀ ਜੀ ਗੱਲ ਹੈ ਕਿ ਪਾਂਜਾ ਅਮੁਕ ਯਾਤਰੀ ਕੋ ਵਾਛਰੇ ਡਾਡਾ ਤੋਡਾ ਰਣ ਮੇ ਵਿਆ ਵਾ ਅਨੇ ਫਸਾਣਾ ਨਹੀਂ ਮੋਬਾਈਲ ਦੇ ਕਾਰਨ ਜ ਬਾਹਰ ਨਿਕਰੀ ਸਕਿਆ
1: ਬਿਲਕੁਲ ਰਣ ਮੇ ਫਸਾਈ
0: ਆ ਨਹੀਂ ਮੈਸੇਜ ਹਲਾਇਓ ਅਨੇ ਇਹੜੀ ਰੀਤੇ ਗਰੁੱਪ ਮੇ ਮੈਸੇਜ ਵਿਆ ਤੇ ਖਬਰ ਪਈ ਕਿ ਇਟਲਾ ਜਾਣਾ ਇਹਦਾ ਫਸਾਣਾ ਹੈ ਤੇ ਇਹੜੀ ਜੀ ਰੀਤੇ ਇਨਥੀ ਬੋਰੇ ਪਹਿਲਾ ਦਿਨੋ ਦਰ ਮੇ ਪਾਂਜਾ ਯੁਵਾਨ ਫਸਾਣਾ ਵਾ ਚਾਲੂ ਵਰਸਾਦ ਹੈ ਅਨੇ ਇਹ ਜਰ ਮੈਸੇਜ ਹਲਾਇਓ ਮੋਬਾਈਲ ਸੇ ਜਰ ਮੈਸੇਜ ਹਲਾਇਓ ਤੇਰਾ ਉਨ ਟਾਈਮ ਮੇ ਨਖਤਰਾਣਾ ਨੌਕਰੀ ਕੀਤੀ ਤੇ ਨਨੇ ફાયદાકારક પણ એનો કેવી રીતે ઉપયોગ પાસે આધાર હે એટલે યુવા વર્ગ બાળકો એનો ઉપયોગ મુજે ધારે પ્રમાણે થોડો ઘણો દુરુપયોગ કરીને એના કારણે થોડો પ્રોબ્લેમ ઉભો થયો હતો મોબાઈલ તો બહુ જ સારી વસ્તુ હોય કે ખોટી વસ્તુ ના
1: બિલકુલ ટેકનોલોજી જો ઉપયોગ આય એ જીવ ઘેની પણ શકે તો અને જીવત દાન પણ દઈ શકે તો
0: બિલકુલ
1: એ ટેકનોલોજી જો ઉપયોગ આય અને હાણે એ ગાલ કર્યું પા તો એની જો કો અસર આય એનજી જો કો બાય પ્રોડક્ટ પા ચઈ શકો અંગ્રેજી મે કે કોરકોરો આય તો સામાજિક વ્યવસ્થા પણ ખોરવા જતી હાણે જડે ઘરે કોક મહેમાન અચે તા મહેમાન મે અચે તડે પાંજા બચ્ચા વે જોવાણ વે તો ઈ પેન્ટ જે રૂમ મે વે કે બાજુ જી ખુરશી મે વે તો મોબાઈલ મે ચોટ્યા પે આવે તા તડે માઈત્રે કે ઈ સંકોચ થી તો કે મહેમાન જો આદર નતો જળવા જે એન કે મેલે નતા તો હી વ્યવસ્થા મે કોરકોરો અવ્યવસ્થા થી હતી
0: બિલકુલ સચી ગાલ હે ચંદુભાઈ કે પાંજે ઘરે મહેમાન આયા હોય ત્યારે પાંજા છોકરાઓ છોકરીઓ એ મોબાઈલ મેં જ ધ્યાન હોય એની કે પાંજે ઘરે મહેમાન આવ્યો તો એને કે આવકાર દઉં કે એને કે પાણી જી પોછા કર્યું કે હું કર્યું તે કર્યું ટોટલી મીણી ઘરે એ જ પ્રોબ્લેમ હે તો કમસે કમ બાળકો જે મા પે કે એટલો તો સૂચન દેણું જ પે કે ભાઈ કોઈ પણ પાંજે ઘરે મહેમાન આવ્યો ત્યારે આજો મોબાઈલ થોડી વાર પૂરતો આનું અલગ રાખણું અને એના પાંજા મહેમાનો એને માવતર હોય એને સગા સંબંધી મૂરમે વીણું ને એનો ફાયદો એકડો એ થયો હતો ચંદુભાઈ કે વડીલ ગાલ કહેતા હોય અને એનમાં જાની જો કોઈ મેળાવડો હોય પહેલાં જો કોઈ પણ કચ્છી મેળાવડો કહેતા હોય ખોટે તેને ઘરે
1: રહેણ
0: કરીતા હોય અને રહેણમાં જાની ફાયદો એ થતો કે કદાચ કતે કોક કે કંઈક મુશ્કેલ હોય તો એનમાં જાની એને કે રસ્તો મળી વેંદો અને એટલા સોસાયટી જા દાખલાઓ નથી થતા કારણ કે રહેણમાં એનું જો સોલ્યુશન થઈ વેંદો
1: બિલકુલ
0: તો હેવર જો કોઈ યુવા વર્ગ ઘણે સોસાયટી જા પણ ઘણે કેસ થયા હતા કારણ કે એ મોબાઈલમાં જ પે અમે બે ક્યાંય ગાલ ન કરીએ અને ડાયરેક્ટ આપઘાત કર્યો હતા પણ હેડી રીતે બેઠેલા હોય મેળા
1: વિક્ષેપ કરી હતી સમાજ મેં કુટુંબ મેં એડી વ્યવસ્થા હોણી ખપે કા સાંજી જો મેળે ભેરાવે અને એકડે બેસે ગાલ કરીએ કુલા કે પાંજો દેશ સમાન જો દેશ આય સમાજ પ્રધાન દેશ આય જો હેકડે બેસે ગાલ્યું નથી તો હેકડે બેજે મનજી ગાલજી ખબર ના પે અને મનમે ને મનમે ગોટાજે તડે થીએ કરો તો કે માળું એકાંત તરફ ધકેલા જતો અને જે કે પા અંગ્રેજીમાં ડિપ્રેશન ચોતા ઉનમે હલ્યો વિને તો એટલે કૌટુંબિક ભાવના પણ વિખાજે હતી એટલે અહીં કૌટુંબિક ભાવના ન વિખાજે એટલે કરીને મોબાઈલ જો ઓછા

0: મળ્યો છો જરૂર પૂરતો અને જેડા જરૂર જરૂર ઉપયોગ કર્યો પણ જુવાણે જી ગાલ કરી તા તડે ખાલી જુવાન છોકરે જી ગાલ ના જુવાન અને જુવતી એ જૌવન જી ગાલ હે એટલે હેન મેં હેવર જો કો દૂષણ હે એ જો કો યુવાની કેડા વહી રહી હે કેડા હલી વેંદી એ હેવર એકડો યક્ષ પ્રશ્ન હે તડે હેન મેં મોબાઈલ એન જે કેન્દ્ર સ્થાન મેં આય કોલા કે દેશ વિદેશ જો કો પણ સીન સિનારીઓ અહીં ગાલીઓ અહીં સંબંધ અહીં ઉન મેં બંધા જતા ચખરાજભાઈ કોરચો તાઈ
1: બિલકુલ સચી ગાલે ચંદુભાઈ કે મોબાઈલ જે કારણે આખી દુનિયા પાંજે હાથ મેં હેવર મોબાઈલ જે કારણે પણ દુનિયા જે ગમે એમ છેડે તો ગમે ઈ
0: દુનિયા કર લો મુઠ્ઠી મેં જો કોઈ ચંદાવા
1: એટલે પાકે ઈ એટલો બધો ઉપયોગી પણ હે પણ અહીં જુવાને યુવતીજી ગાલ કે હતી એને ઘણા વખત મોબાઈલ જો અતિરેક ઉપયોગ જે કારણે યુવાને યુવતી જે સકપણ જાડી ગાલ્યું હતું અને એનમાં ઈ વધારે પડતા મોબાઈલ મેં પ્રિન્ટ મેં વિચારે જે આપ લે કરીએ અને ગાલ બોલ કરીને ગાલ બોલ માથાની થોડોક તું તું મેં થઈએ તે ઈ સકપણ ઈ લગન ઈ મારે તૂટી ગયા હતા મોબાઈલ તો તૂટ્યા હતા એ એડા ઘણા કિસ્સા બન્યા કે ભાઈ મોબાઈલ મૂકે મારું હિ છે ને મૂકે બેન હિ છે જે કારણે હું જોઈ શક પણ તૂટો હોય તો ઈ ઈ મને નુકસાની હે અને અને જો સારી રીતે વાપર્યું તો મોબાઈલ જેરો કો સારો
0: ઉપયોગ પણ બરાબર બિલકુલ
1: તો ઈ ઈ ઈ મને પાકે ખરેખર તો એમ યુગ મે મોબાઈલ સાથે રહી અને સારી સંસ્કાર કેળવેજી જરૂર હે
0: બિલકુલ જખરાજભાઈ નેરો ઈ ગાલ્યું ને ઈ વિષય તેત્રો વડો આય કે જેત્રી ચર્ચા કર્યું એન મથે રેણ કરીને આત્મ મંથન કરીએ તો ઓછો આય પણ જો કો મેન મેન મુદ્દા હોય એની આજે અહીં આયા એડા આકાશવાણી ભુજમે ને આ પા રહ્યાણ કે હશે આજે વિચાર જાણ્યા છીએ ને એન મેં પા એકડે બેજા વિચાર જાણીને પાંજે શ્રોતા હે કે આકાશવાણી ભુજ જે માધ્યમ છે પા રજૂ કર્યા આશા રાખો કે પાંજા જો કો શ્રોતા રહેણ કાર્યક્રમ જા એની કે હિ હેવરજી આજી મુલાકાત પસંદ પઈ હતી જખરાજભાઈ અહીં હેડા આયા આકાશવાણી ભુજ અને શ્રોતાવતી આજો ખૂબ ખૂબ આભાર ફેલી પાછો મોકો મેળદો આ કે જરૂર બોલાઈંદાસી અજ કર્યું નમસ્કાર
1: નમસ્કાર નમસ્કાર ચંદુભાઈ નમસ્કાર
0: અજો જવાન કેડા ઉભો હોય નિવૃત્ત ડેપ્યુટી મામલતદાર શ્રી જખરાજી ભોવા સાહેબ ભેરી સીડી કરમસિયાણીજી ગાલ બોલશોય તો નેરોભા અજે જવાણીએજી પાં ગાલ કર્યું જવાણી તો એડી આય ચ સચી ડીસા મિલે ત સજો આકાશ હથમે કરી ગીને અને જ સચી દિશા ન મિલે તતપોએ જે જખરાજભાઈ ભોવા સાહેબ પાંકે ગાલ કે એના પ્રમાણે એની જો કંઈ પણ ભવિષ્ય ન તોવે કોઈ પણ દિશા એનીલા કરીને નિશ્ચિત નહોતી વે તો આજે જોવાણીએ કે ખાસ એડો સંદેશ મેં લેવું દો હેન ગાલબોલ મેં હેન સાથે જ જો રહેણ કાર્યક્રમ પૂરો કરે છે ડીજા રજા તો રહેણ કાર્યક્રમ સંદર્ભ પાંજે મેળે ભાવેણી કે ચંદુભાજા જે જા કરીને રામ રામ રામ રામ રામ રામ

0: कार्यक्रम यहीं पर समाप्त होता है, तो अब मुझे यानी अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुम लता, जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार। उमंग उमंग उमंग
2: उमंग। आकाशवाणी भुज प्रस्तुत छे आजना मुख्य समाचार। केंद्रीय गृहमंत्री अमित शाह आज लोकसभामां पसार थया बाद राज्यसभामां केरळनું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે। મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હર ઘર તિરંગા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી। અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકારે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા કાર્યકારી સંબંધો છે। કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુ આંક 200 પહોંચ્યો। વિનાશ બાદ બચાવ ટીમો યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી। રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી। રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 8ની ધરપકડ। ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજરના અધ્યક્ષ સ્થાને બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં આ વર્ષથી કમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ થતાં બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ નવા પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરાયા। આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 119 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી। હવે પછીના મુખ્ય સમાચાર 5:10 અપાશે।

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હમણાં જ આપ સંતવાણી સાંભળી રહ્યા હતા. સ્વર હતું નારાયણ સ્વામીનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. સૌપ્રથમ લતા મંગેશકરના સ્વરની સાંભળીએ ફિલ્મ આંચલ.

ત્યારે ખુશીઓ કોઈ વ્યક્તિની નહીં પરંતુ આખા પરિવારના આંગણે ઉતરતી હોય છે. આવી જ આનંદ અને શુભેચ્છાઓની લાગણીને વ્યક્ત કરતું સુંદર ગીત છે ફિલ્મ દુલ્હન વહી જો પિયા મન ભાઈનું ખુશિયા હી ખુશિયા. 1977ની આ ફિલ્મના ગીતને યશુદાસ હેમલતા અને બંસરી સેનગુપ્તાએ પોતાના મધુર સ્વરથી સજાવ્યું છે. ગીતના સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના છે.

ક્યારેક પવનની લહેર પણ કોઈ સંદેશ લઈને આવે છે અને કોઈની યાદોને મનમાં જગાવી જાય છે. આવી જ એક મીઠી લાગણીને વ્યક્ત કરે છે વર્ષ 1972ની ફિલ્મ અનોખા દાનનું સુંદર ગીત. આ ગીતને સ્વર આપ્યો છે સ્વર કોકિલા લતા મંગેશકરે, સંગીતકાર સલીલ ચૌધરીની મધુર રચના અને ગીતકાર ગુલઝારના કાવ્યમય શબ્દો આ ગીતને એક અનોખી નજાકત આપે છે. તો ચાલો 70ના દાયકાની આ સુગંધિત સંગીત યાત્રામાં ફરી એકવાર ખોવાઈ જઈએ અને માણીએ આ ગીતને.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. વર્ષ 1959ની ફિલ્મ અનાડી ભારતીય સિનેમાના એક સુવર્ણ સમયની યાદ અપાવે છે, જ્યારે ગીતો માત્ર મનોરંજન નહીં પરંતુ વાર્તાનો એક સુંદર હિસ્સો પણ હતા. ફિલ્મનું બનકે પંછી ગાય પ્યાર કા તરાના એક ચંચળ ખુશનુમા અને પ્રેમની લાગણીથી ભરેલું ગીત છે. આ ગીતને સ્વર આપ્યો છે સ્વર કોકિલા લતા મંગેશકરે. સંગીતની સુરીલી રચના

શંકર જયકિશનની છે અને શબ્દો હસરત જયપુરીના છે. પડદા પર રાજ કપૂર અને નૂતનની નિર્દોષ અને મનમોહક કેમિસ્ટ્રી ગીતને વધુ સુંદર બનાવે છે. તો ચાલો સાંભળીએ આપનું આ ગીત.

કેટલાક ગીતોમાં વાર્તા કરતા વધુ વાતાવરણ બોલતું હોય છે. વસંતની એક સવાર આંખો સામે આવી જાય, ખીલેલી કડીઓ, હળવો પવન અને પ્રેમમાં પડેલા બે મન. 1969ની ફિલ્મ આરાધનાનું આ ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં છે, જ્યારે સંગીત ST બર્મન અને શબ્દો આનંદ બક્ષીના છે. રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડી પર ફિલ્માવાયેલું આ ગીત પ્રેમની મસ્તી અને પ્રકૃતિની સુંદરતાનું ખૂબ જ મનમોહક મિલન છે.

આકાશમાં ખુલ્લા મનથી ઉડવાની ઈચ્છા, બંધનો વિના જીવવાની ખુશી અને જીવનને પોતાની રીતે માણવાનો ઉમંગ, આ બધી જ લાગણીઓ એકસાથે અનુભવાય છે પંછી બનું ઉડતી ફિરું ગીતમાં. વર્ષ 1956ની ફિલ્મ ચોરી ચોરીનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં છે. શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના શબ્દો તેને સુવર્ણ યુગના યાદગાર ગીતોમાં સ્થાન આપે છે. નરગિસ પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ સ્વતંત્રતા અને ખુશીના એ જ નિર્દોષ ભાવને જીવંત રાખે છે. તો ચાલો મનને પણ પાંખો આપીએ અને માણીએ આ સુંદર ગીત.

ક્યારેક પ્રેમમાં દિલ કોઈને પોતાનું બનાવી લે છે, પરંતુ સામેની વ્યક્તિને લાગણીની ખબર જ નથી હોતી, અને બસ ત્યાંથી શરૂ થાય છે એક તરફી પ્રેમની મીઠી ફરિયાદ. આવી જ નટખટ અને હળવી ફરિયાદ વ્યક્ત કરતું ગીત છે 1979ની ફિલ્મ નૈયાનું બેપરવા બેદર્દી પગલા દીવાના. આ ગીતને હેમલતાએ પોતાના ભાવસભર સ્વરમાં ગાયું છે. સંગીત અને શબ્દો બંને રવિન્દ્ર જૈનના છે અને પડદા પર ઝરીના વહાબ અને પ્રશાંત નંદા જોવા મળે છે.

શાગિર્દ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સ્વર હતો લતા મંગેશકરનો. આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સંપન્ન થયો.

0: आकाशवाणी जो ई भुज केंद्र आए रजू करियो ता साप्ताहिक कची कार्यक्रम बाबीड़े जा बोल कार्यक्रम प्रस्तुति पल्लवी माणिक ता अचो सुनो बाबीड़े जा बोल।
1: प्रणाम सोंदल मेरे भाबेण ही आए कच्ची साप्ताहिक कार्यक्रम बाबीड़े जा बोल અને આઉં અહીંયા આજી રેડિયો દોસ્ત પલ્લવી માણેક અજ પણ સુણદાસી હકડો સરસ મજા જો રાજા ગોપીચંદ જો ભજન જગદીશ જોશી જેશ્વર મે
2: કહે રે મે નાવતી

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. થોડીક ક્ષણોમાં આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમ રિલે કરવામાં આવશે.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં આજે મંદીનું વલણ. સેન્સેક્સમાં 350થી વધુ અને નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનું ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઇફ માય સ્ટ્રગલનું વિમોચન કર્યું. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત થયા છે અને 6-8 લોકો ફસાયા હોવાની આશંકા. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં રાયપુરથી સારંગપુર સુધી 300 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વરસાદથી પ્રભાવિત વિસ્તારમાં થઈ રહેલા સર્વે અંગે, કૃષિ નુકસાની સર્વે અંગે અને ત્રિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ અંગે સમીક્ષા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં આ વર્ષથી કોમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ થતાં બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરાયા. પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 119 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

0: પગલે 22 જળાશયમાં નવા નીરની આવક. હવામાન વિભાગની ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન, શાંતિ મોલે અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. ટેનિસમાં સ્પેનના ખેલાડીએ ફાન્સના ખેલાડીને 7-6, 6-3 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર્સઅપ બની. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને ઉદિત નારાયણે ગયેલા દુશ્મન ફિલ્મના ગીતથી.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું સુમન કલ્યાણપુરે ગયેલી મીરાબાઈની રચનાથી.

0: हमने जब सम्री रहा था हिंदी गीत गजल आकाशवाणी अहमदाबाद वडोदरा बराबर 12 वागे आप सांभशो मुख्य समाचार।
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહ વિપક્ષના હોબાળાને પગલે 2 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય શેરબજારમાં મંદીનું વલણ યથાવત. સેન્સેક્સમાં 550થી વધુ અને નિફ્ટીમાં 170થી વધુ પોઈન્ટનો ઘટાડો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારત મંડપમથી હર ઘર તિરંગા બાઇક રેલીને લીલી ઝંડી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ઇસરોના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હાથી દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હાથીઓ અને માનવ વચ્ચેના સંકલનને વધુ સલામત બનાવવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે યુવાનોના સપના ભારતની આવતીકાલનો પાયો છે. લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેન્દ્રએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે 980 કરોડ રૂપિયા ફાળવ્યા. અમેરિકાએ ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસિત કરવા સંરક્ષણ કંપની, ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સંશોધકોને એક મંચ પર લાવવા માટે એક નવું ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે અમદાવાદમાં ઉદ્યોગપતિઓ નિવેશકો સાથે સીધો સંવાદ કરી રાજ્યમાં રોકાણ માટે આમંત્રિત કરશે. સોમનાથમાં આવતીકાલથી શરૂ થશે ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય શિવ મહોત્સવ. સૌ પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાશે. પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. મહીસાગરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે 22 જળાશયમાં નવા નીરની આવક. અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર્સઅપ બની. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1 વાગે 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી મુકેશ જોશીની શબ્દરચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: નમસ્કાર અમારી વાલી બહેનો અને સૌ શ્રોતાજનો, હું ઉર્વી શાહ
2: અને હું અલ્પા શાહ
1: ફરી એક વખત લઈને આવી ગયા છીએ આપનો માનીતો કાર્યક્રમ સહિયર. જીભ છે હિંમતની, ને આંખોમાં તોફાન રાખીએ છીએ. અમે યુવાનો છીએ જે દરિયા પર પણ નિશાન રાખીએ છીએ. જી હા મિત્રો, આજે 12 ઓગસ્ટ એટલે સમગ્ર વિશ્વમાં ઉજવાતો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. યુવાવસ્થા એટલે ઉંમરનો એક એવો તબક્કો જ્યાં વિચારોનું તોફાન, પરિવર્તનનો સંકલ્પ અને અશક્યને શક્ય બનાવવાનો જોશ.
2: બિલકુલ સાચું ઉર્વી, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને 100 ઉત્સાહી યુવાનો આપો અને હું દેશ બદલી નાખીશ. આજે ડિજિટલ ઇન્ડિયાથી લઈને સ્ટાર્ટઅપ યુગમાં આપણા દેશના યુવાનો નવી ક્રાંતિ સર્જી રહ્યા છે અને વિશ્વના સૌથી યુવાન દેશ તરીકે ભારત માટે આજનો દિવસ અનેરી ઉર્જા લઈને આવે છે.
1: અલ્પા, તને ખબર છે વર્ષ 1991માં વિયેના ખાતે આયોજિત સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્લ્ડ યુથ ફોરમમાં યુવાનો દ્વારા આ દિવસ ઉજવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર 1999માં આ ઠરાવને મંજૂરી આપી અને 12 ઓગસ્ટ 2000ના રોજ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશ્વમાં સૌ પ્રથમવાર ઉજવવામાં આવ્યો.
2: હા ઉર્વી, ખાસ કરીને ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવાનોની નવીન શોધ એટલે કે ઇનોવેશન્સને પ્રોત્સાહિત કરવા આ દિવસ ઉજવાય છે. પણ ઉર્વી, મને એ તો કહો કે આપણા શ્રોતા મિત્રોને પ્રોત્સાહિત કરવા આજે આપણે શું કરીશું?
1: અલ્પા, આજે તો બુધવાર છે અને આપણા શ્રોતા મિત્રો એમના પત્રો અને ઇમેલ્સની રાહ જોઈ રહ્યા હશે, હે ને? અને જુઓ, હું તો આ પત્ર પણ હાથમાં લઈને બેઠી છું. અરે અલ્પા, આ કમ્પ્યુટરમાં તું શું કરી રહી છે?
2: અરે ઉર્વી, હું પણ એમના ઈમેલ્સ જ ચેક કરી રહી છું.
1: અરે વાહ, આપણા બંનેનું ધ્યાન એક જ તરફ ગયું, હે ને? તો હવે સમય છે આપણા શ્રોતાઓના પત્રોની પેટી ખોલવાનો. આ પ્રથમ પત્ર આવ્યો છે કાલીપુરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠાથી અને આ પત્ર લખનાર મિત્ર છે બકાભાઈ આર પટેલ. તેઓ લખે છે કે તારીખ 24/7/26ને શુક્રવારે રજૂ થયેલ સહિયર કાર્યક્રમ સરસ રહ્યો. ખાસ તો બટર પાઉંભાજીનો બ્રિટિશ શાસનનો સમયનો રસપ્રદ ઇતિહાસ સાંભળવાની એમને ખૂબ મજા પડી. વિશેષમાં મારી સર્જન યાત્રા અંતર્ગત ચિત્રકળામાં નિપુણ એવા પ્રતિકભાઈ રાઠોડ સાથેની હિતેશભાઈ માવાણીની વાતચીત પણ ખૂબ સરસ રહી. પેઇન્ટિંગ કલાના આ કસબીએ મેટ્રો સ્ટેશન કે સોમનાથ મંદિર જેવા જાહેર સ્થળોએ ચિત્રો દોર્યા છે અને એ રીતે કલાક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જે સરાહનીય છે. અને વિશેષમાં સહિયર કાર્યક્રમ, જે મારા જેવા લાખો શ્રોતાઓ માટેનો મનગમતો કાર્યક્રમ છે, એ સહિયરની ટીમને મારી લાખ લાખ શુભેચ્છાઓ. બકાભાઈ, પત્ર લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

0: આપના જેવા જાગૃત અને કલાપ્રેમી શ્રોતાઓના આવા મીઠા પ્રતિભાવો જ અમારી ખરી મૂડી છે. આપનો આ પ્રેમ અને સાથ સદા અડીખમ રહે એવી જ અભ્યર્થના.
1: વાહ, બકાભાઈના પત્ર પછી ઉર્વી હવે આ પત્ર આવ્યો છે આરટીઓ રીલોકેશન સાઇટ ભુજ કચ્છથી. પત્ર લખનાર છે પ્રદીપ કે મહેતા અને એમની સાથે છે શ્રીમતી બીનાબી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. સુંદર અને સુવાચ્ય રીતે લખાયેલા પત્રમાં પ્રદીપભાઈ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ સહયર કાર્યક્રમમાં લાંબા વિરામ બાદ આ પત્ર લખી રહ્યો છું. સહયર કાર્યક્રમ એટલે આકાશવાણીના વિશાળ શ્રોતા પરિવારમાં માહિતી મનોરંજન માટેનું અક્ષયપાત્ર. આ અક્ષયપાત્રમાં ક્યારેય પણ ખોટ આવતી જ નથી. શ્રોતાઓ માટે મનોરંજન અને માહિતીનો ખજાનો હોય કે પછી સહયર કાર્યક્રમ પ્રત્યેનો શ્રોતાઓનો મબલખ પ્રેમ હોય કે ગુગાવતા સાગર સમો શ્રોતાઓના પત્રોનો પ્રવાહ હોય, મે માસ દરમિયાન આકાશવાણીની સ્થાપનાના યશસ્વી 9 દાયકાઓની યાદ તાજી કરાવતા કાર્યક્રમો પ્રસ્તુત થયા તે ખરેખર હૃદયસ્પર્શી અને યાદગાર બની ગયા. પારિવારિક પ્રતિકૂળ સંજોગોને કારણે અમારા નિયમિત પત્ર મૈત્રીના નિયમમાં વિક્ષેપ પડેલ, સૈયર સાથેનો પત્ર મૈત્રીનો દોર હવે ચાલુ રાખવામાં આવશે. હવે પછીના પત્રો કાર્યક્રમોની સમીક્ષા સાથેના લખવામાં આવશે. અરે વાહ વાહ પ્રદીપભાઈ, યે હુઈ ના બાત. સંસાર છે તો કારણ પ્રસંગ તો આવવાના જ, પરંતુ પ્રતિકૂળતા પૂરી થતા જ તમે તરત જ સહયર કાર્યક્રમને યાદ કર્યો, પત્ર લખ્યો, એ દર્શાવે છે કે સહયર પરિવાર ખરેખર પોતિકો પરિવાર છે, સૌ કોઈનો માનીતો પરિવાર છે.
0: હવે પછીનો પત્ર મહેશ કુમાર એસ ભટ્ટનો છે, જેઓ બાંખોર તાલુકો હિંમતનગરથી પત્ર લખી રહ્યા છે. તેઓ લખે છે કે આપના તરફથી પીરસાતા ભજનો, લોકગીતો, સુગમ સંગીત, ગરબા બધું જ વર્ષોથી તેઓ સાંભળે છે અને ઘણી વખત જૂનું મૂકીને નવું પરિવર્તન લાવવા પ્રયત્ન કરો છો એ એમને ખૂબ ગમ્યું છે. આખરે રોજનું પરિવર્તનશીલ જ છે ને. બંને બહેનો સારી વાનગી પીરસે છે, પણ જૂનું સાંભળેલું ભજન સાંભળવા ન મળે તો દિલમાં કાયમ માટે આંચકો રહે છે. સતરે બ્રહ્માંડમાં પ્રભુજી પધાર્યા રેશા મળ્યા, કાળજ કોર્યું તે કોને કહીએ જીરે, આ ભજનો તેમને સાંભળવા છે. અને વર્ષો પહેલા સાંજના ગુજરાતી સમાચાર વખતે દિલ્હીથી જે ન્યૂઝની સિગ્નેચર ટ્યુન વાગતી હતી એ તેમને સાંભળવી છે, અને મહાકાળી માનો ગરબો પણ તેમને સાંભળવો છે. મહેશ કુમારજી, જૂના સમયના એ મધુર સંસ્મરણો વાગોળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જેવા જાગૃત શ્રોતાઓનો રેડિયો પ્રત્યે પ્રેમ જ આકાશવાણીનો વારસો છે. આપના સૂચનો અમે ચોક્કસ ધ્યાનમાં લઈએ છીએ. આપ અમારી સાથે આ જ રીતે પત્રો દ્વારા જોડાયેલા રહેજો.
1: ઉર્વી, પત્રોની સાથે સાથે ઈમેલ બોક્સ પણ ઓપન કરીએ તો આ મને બે ઈમેલ દેખાઈ રહ્યા છે. ગામ નાના પાડિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકા જિલ્લા બોટાદથી મેયર જસમતભાઈના. તેમને સાથે છે મેયર વિજયભાઈ, મેયર કૈલાસબેન, મેયર વિલાસબેન અને સમગ્ર મેયર પરિવાર. તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પર સહયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે અને તમે જે મુલાકાત લો છો તેમાંથી અમને ઘણું બધું જાણવાનું મળે છે. અને બીજા ઇમેલમાં તેઓ જણાવે છે કે બપોરે જમતા જમતા કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. અરે વાહ જસમતભાઈ, જસમતભાઈ અમે એવી કલ્પના કરીએ છીએ કે સહયર કાર્યક્રમ શરૂ થાય એના પહેલા તમારા ઘરમાં રોટલી બની જતી હશે અને કાર્યક્રમ શરૂ થાય એટલે થાળી, વાટકી, ચમચી એ બધું ગોઠવવાનું તમે શરૂ કરી દેતા હશો, શાક અને દાળ ગરમ કરી દેતા હશો અને પછી બધા સાથે બેસીને સહયર સાંભળતા સાંભળતા જમતા હશો, બરાબર ને? તો આપ આ જ રીતે સહયર સાથે સહયારું ભોજન લેવાનો આનંદ માણતા રહો. તો જસમતભાઈ, આપે ગીતની ફરમાઈશ પણ કરી છે તો ચાલો સૌ સાથે મળીને સાંભળીએ આપની પસંદગીનું આ ગીત.

0: હવે પછીનો આ પત્ર શાયર રમેશ એલ ભાટિયાનો છે. ઉત્તરસંડા તાલુકો નડિયાથી તેઓ લખે છે અને તેઓ એમનો શાયરીનો ખજાનો ખોલીને લખે છે કે આકાશવાણી કે બહાર સે મેને ક્યા ક્યા ના સુના, દર્દ દેકર મેને જિંદગી જીને કા મનોરંજન કા સામાન ભી લિયા. કભી સુગમ સંગીત સે ગુઝરી, કભી લોક સંગીત સે જિયા. આકાશવાણી આજ ભી હૈ, ઉસકી શહનાઈ કલ ભી થી. મેને આકાશવાણી કા સાથ નિભાયા, મેરી જિંદગી કી બહાર ખિલ ગઈ. દર્દ કે આઈને કો મેને તોડ દિયા, મેને દિન રાત બરસો સે આકાશવાણી કા હી જામ પિયા. ઓર સહિયર કે સાથ પીતા રહુંગા, યે મેરા વાદા હૈ. વાહ વાહ રમેશભાઈ, ખૂબ મજા પડી. રમેશભાઈ, આપની આ શાયરીએ તો સ્ટુડિયોનું વાતાવરણ એકદમ મહેકાવી દીધું. વર્ષોથી આકાશવાણીનું સંગીત આપના જીવનનું દર્દ ભૂલાવી રહ્યું છે એ જાણીને અમને ખરેખર ગર્વ થાય છે. રમેશભાઈ, આપના શાયરી રૂપી પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. આપ આવી જ રીતે અમને પત્રો લખતા રહો અને આકાશવાણી સાથે આપનો સંબંધ આમ સદા ખીલતો રહે એવી જ શુભેચ્છાઓ. રમેશભાઈ, આપની ફરમાઈશ છે હું તું તું ગીત સાંભળવાની, તો ચાલો સાંભળીએ આ ગીત.
1: જગત રમતો આવ્યું ને રમે છે હું તો તું તો તેજ ને તિમીર રમે, પાણી ને તમીર રમે, તેજ તિમીર રમે, પાણી ને તમીર રમે. વાદળ ની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજી ને,
2: વાદળ ની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજી ને,
1: પામવાને તને ફકીર રમે હું તું તું તું. જામી રમત ની ઋતુ,
2: જામી રમત ની ઋતુ,
1: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું,
2: આપો આપ એક મેઘ ના થઈને ભેરું સારું.
1: જગત રમતો આવ્યું ને રમે છે હું તું તું.

0: જગત રમતું આવ્યું ને રમે છે હુતુ તુતુ.
1: અને આપણા શાયર મિત્રના પત્ર બાદ હવે આ ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણનો. સાથે છે લખમણભાઈ, અશ્મિતાબેન, શાંતુબેન, ચેતનાબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. માધુભાઈ જણાવે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનો એટલો સુંદર કાર્યક્રમ રજૂ કરે છે કે મન થાય છે કે બસ સાંભળતા જ રહીએ. પરંતુ સમયની પણ મર્યાદા હોય છે, એટલે અડધો કલાકમાં સંતોષ માનવો પડે છે. જી માધુભાઈ, કહેવત છે ને, ટાઈમ એન્ડ ટાઈટ વેઇટ ફોર નન. સમયની સાથે દરેકને ચાલવું જ પડે છે. અને સાચું કહું માધુભાઈ તો એમાં જ મજા છે. અને ત્યારબાદ માધુભાઈએ એક સુવિચાર પણ લખી મોકલ્યો છે. જે ભૂલ સંભળાવે એ પારકા, અને જે ભૂલ સમજાવે એ આપણા પોતાના. વાહ, ખૂબ જ સરસ સુવિચાર. ઈમેલ કરવા બદલ અને સૈયર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અલ્પા આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્રમિત્ર છે રૂપેશ કુમાર એ ચુડાસમા. મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા તેમનું પરિવાર રૂપેશભાઈની સાથે છે. અને તેઓ મોચી બજાર પડઘરીથી ઈમેલ લખે છે. તેઓ લખે છે કે 20 જુલાઈના રોજ મહોતુ અંતર્ગત વાર્તા બળતરા ખૂબ જ

ગુજરાતી ગીતો પણ સાંભળવા તેમને ખૂબ જ ગમ્યા અને ઓવરઓલ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો. રૂપેશભાઈ, આપના પ્રેમસભર ઈમેલ માટે અને આપના પ્રોત્સાહન બદલ ખૂબ ખૂબ આભાર. આપનો આટલો ઝીણવટ ભર્યો ઈમેલ વાંચીને અમારો ઉત્સાહ વધ્યો છે. આપની આ જાગૃતતા જ આકાશવાણીના દરેક કાર્યક્રમને જીવંત બનાવે છે. આ અન્ય પત્ર આવ્યો છે જૂનાગઢ જિલ્લાના ગામ થાણા પીપળી સોરઠથી. લખનાર મિત્ર છે કિશોરભાઈ પટેલ. તેઓ લખે છે કે સહિયરની સર્વે સખી બહેનો તેમજ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. તેઓ પણ લખે છે કે તારીખ 31 જુલાઈના રોજ સહિયરમાં પ્રસારિત થયેલ મોહમ્મદ રફી સાહેબના ગુજરાતી ફિલ્મી ગીતો સાંભળીને મન એમનું ભાવ વિભોર થઈ ગયું. તેમાં પણ તેમને ગમતું ફિલ્મ ચંદુ જમાદારનું ગીત વાગ્યું અને એ એમણે સાંભળ્યું અને તે એમને ખૂબ જ ગમી ગયું અને બંને બહેનોએ જાણે તેમના મનની વાત જાણી લીધી એવું લાગ્યું. તેઓ આગળ લખે છે કે સહિયર કાર્યક્રમ તેઓ નિયમિત સાંભળે છે. માહિતીસભર કાર્યક્રમો તેમજ ભાઈઓ બહેનોને જીવન ઉપયોગી અને માર્ગદર્શક હોય એવા સરસ કાર્યક્રમો રજૂ કરો છો. જય જય કરવી ગુજરાત. કિશોરભાઈ, આપની પસંદનું જ ગીત કાર્યક્રમમાં વાગ્યું ત્યારે તમારી જે ખુશી હશે ને એ અમે અનુભવી શકીએ છીએ. અને આને જ તો કહેવાય રેડિયો અને શ્રોતાઓ વચ્ચેનો સંબંધ. આવા આકસ્મિક સહયોગ સર્જાતા રહે. ઈમેલ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ઓહો, આજે તો ઈમેલ્સ અને પત્રોનો વરસાદ થઈ રહ્યો છે હો અલ્પા. જો આ હવે પછીનો ઈમેલ લખનાર આપણા મિત્ર છે ઉત્તર ગુજરાત મૂળ પાટણ અને હાલ પોરબંદરથી મહેશ પ્રજાપતિ. સાથે લખનાર એમના મિત્ર છે મેહુલ અને તેમનું અન્ય મિત્રમંડળ. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ તેઓ નિયમિત સાંભળે છે. 29 જુલાઈના કાર્યક્રમમાં બ્રહ્મા

0: સદા આમ જ જળવાઈ રહે એવી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: તો હવે પછીનો આ ઈમેલ છે ડેર પાટણથી તળપદા શબ્દોના શહેનશાહ એવા ધીરજવીર રબારીનો. ધીરજભાઈ લખે છે, આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આદરણીય હિતેશભાઈ તેમજ બંને બહેનો કુશળ હશો. ચોમાસામાં ગરમ આહાર લેવો, બની શકે તો બહારનું ખાવાનું ટાળો. પાણી ઉકાળીને પછી ઠંડુ થાય પછી પીવામાં ઉપયોગ કરો. જી બિલકુલ ધીરજભાઈ, આપની આ ટિપ્સ ચોમાસામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં બધા માટે ઉપયોગી છે. આગળ તેઓ લખે છે કે સૈયર કાર્યક્રમ થકી અમોને ગુજરાતના ઘણા શ્રોતા મિત્ર મળ્યા. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના શ્રોતાઓ થકી અમારું સક્રિય શ્રોતાઓનું ગ્રુપ છે, જેનો શ્રેય અમો આપને તેમજ આકાશવાણીને આપીએ છીએ. અમો આ માટે આપનો હૃદયથી આભાર માનીએ છીએ. ધીરજભાઈ, અમે પણ આ માટે આપનો આભાર માનીએ છીએ, કારણ કે આ જે ગ્રુપ છે એના માટે અમને પણ ગર્વ છે. સૈયર કાર્યક્રમ થકી આટલા બધા લોકો જ્યારે એક પ્લેટફોર્મ પર એક સાથે જોડાયા છે એની અમને પણ ખૂબ જ ખુશી છે. આગળ તેઓ લખે છે કે અમારા તેમજ બીજા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું પઠન જે લાગણીસભર રીતે કરવામાં આવે છે તે પરિવારની ભાવના દર્શાવે છે. આદરણીય બુદ્ધિધનભાઈ તેમજ પ્રદીપભાઈને મારા તળપદા શબ્દો ગમે છે એ મારા માટે એક અમૂલ્ય પારિતોષિક સમાન કહેવાય. બંને વડીલશ્રીનો હૃદયથી આભાર. ઘણીવાર ઘણું બધું લખવું હોય છે પણ સમયની અનુકૂળતા નડે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મન એકાગ્ર ના હોય. લેખન માટે યોગ્ય વાતાવરણ અને મન એકાગ્ર હોવું જરૂરી છે. હા ધીરજભાઈ, આ વાત તો આપે બિલકુલ સાચી કહી, કારણ કે લેખન એ એક કલા છે અને કોઈ પણ કલાકાર માટે મનપસંદ વાતાવરણ એની કલાને નિખારવામાં બહુ મોટો ભાગ ભજવે છે. આગળ તેમણે કેટલીક માહિતી લખીને મોકલી છે કે ત્રણ ઋતુઓ, ચોમાસુ, વધુ વરસાદ આવે એટલે પ્રશ્ન થાય કે આપણે બધા ચોમાસુ એટલે ક્યાં માસુ એટલે કહેવાય ચોમાસુ. શિયાળો, આ ઋતુમાં ઠંડી વધી પડે ત્યારે આપણે સમૂહમાં એકઠા થઈએ જેને સહિયારા કહેવાય, જેને શિયાળો કહેવાય. ઉનાળો, ઉનાળાની તીવ્ર ગરમીમાં કોઈ પાસે આવે એ ના ગમે એટલે હું એકલો હું ન્યારો એટલે ઉનાળો કહેવાય. અરે વાહ ધીરજભાઈ, તમારો ઈમેલ હોય અને કોઈ ખાસ માહિતી ના હોય એવું તો બને નહીં. આગળ તેઓ જણાવે છે કે અમદાવાદ કેન્દ્રના દરેક સૈયર કાર્યક્રમ સુપરથી ઉપર હોય છે. સૈયર કાર્યક્રમ અમદાવાદની અપડેટ આપતા આદરણીય કિરીટભાઈ તેમજ વડોદરા ભુજ કેન્દ્રના સૈયર કાર્યક્રમની અપડેટ આપતા કલ્પાબેન તેમજ દરેક સૈયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરનાર આદરણીય માધુભાઈ ચૌહાણ તેમજ હિરેનભાઈનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એમણે એક સૂચન કર્યું છે કે સૈયર કાર્યક્રમમાં મુંબઈ કેન્દ્રની વાર્તાના એપિસોડમાં થોડો સમય રાખી આપની ઉપયોગી વાતો અને લોકસંગીતને પ્રાધાન્ય આપવા નમ્ર અરજ છે. જી ધીરજભાઈ, આપનું આ સૂચન અમે નોંધી લઈએ છીએ અને એ માટે બનતો બધો જ પ્રયાસ અમે ચોક્કસથી કરીશું. પણ વાર્તા શ્રેણી છે એટલે વાર્તાને નાની કરવી અમારા માટે પણ શક્ય નથી. ધીરજભાઈના ઇમેલ બાદ હવે આ સંદેશ છે જામનગરથી સૈયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજીનો. તેઓ જણાવે છે કે સોમવાર 3 જુલાઈએ મહત્વની વાર્તા સાંભળવી ગમી. બુધવાર 5 ઓગસ્ટના પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈએ ખૂબ સુંદર માહિતી આપી અને ત્યારબાદ દુઃખ સાથે તેમણે આગળ જણાવ્યું છે કે શુક્રવાર 7 ઓગસ્ટે એમનો રેડિયો ચાલુ જ ન થયો અને તેઓ સહિયર કાર્યક્રમ સાંભળી ન શક્યા. અને એટલે એમણે પૂછ્યું છે કે હવે શુક્રવારના સહિયર કાર્યક્રમની માહિતી તમે અમને જણાવો. ઓહો ધર્મેન્દ્રસિંહજી, ખૂબ જ દુઃખ થયું એ જાણીને કે તમારો રેડિયો ચાલુ નથી થતો. આશા રાખું છું કે રેડિયો હવે રિપેર થઈ ગયો હશે, ચાલુ થઈ ગયો હશે અને આજનો કાર્યક્રમ આપ આપના રેડિયો થકી સાંભળી રહ્યા હશો. અને વાત રહી કે શુક્રવારના કાર્યક્રમની આપને માહિતી જોઈએ છે, તો શુક્રવારે 7 ઓગસ્ટનો દિવસ હતો એટલે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ હતો એટલે એ વિશેની વાતચીત કરી હતી. અને ત્યારબાદ લેખક રામ મોરી લિખિત કૃતિ બારીમાં આખું આકાશ આ વિશે ડોક્ટર વંદના રામીની સમીક્ષા આપી હતી. આશા રાખીએ છીએ કે હવે બીજી વખત આપ જ કાર્યક્રમ સાંભળો અને આપ જ અમને સમીક્ષા લખીને મોકલો, બરાબર ને?
0: અલ્પા, આટલા સુંદર પત્રો અને ઈમેલ્સ વાંચતા વાંચતા સમય તો ક્યાં સરી ગયો ને, બોલો એની ખબર જ ના પડી. તો હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો.
1: તો આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ
0: અને ઉર્વી શાહને આપો અનુમતિ. આવજો, ફરી મળીશું અને

0: કાર્યક્રમ વિશેના આપના પ્રતિભાવો આપ અમને પત્રો અને ઈમેલ્સ દ્વારા જણાવી શકો છો.
1: અને જો આપની પાસે સરનામું ના હોય તો નોંધી લેશો, નિયામક શ્રી સહયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009.
0: અને અમારું ઈમેલ આઈડી છે abad@gmail.com.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હસમુખ પાટડીયાએ ગાયેલી કબીર સાહેબની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મુદ્દા સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહમાં ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નના જવાબ આપવા સંપૂર્ણપણે તૈયાર છે. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી મોકૂફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંઘર્ષમાંથી માર્ગને સરળ બનાવનારા યુવાનોની આજે દેશને જરૂરિયાત. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રગીતની ભાવનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી. ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબાર અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ સિંકફિલ્ડ કપના બીજા રાઉન્ડમાં જાવો ખીર સિંદારોવને પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના મુદ્દા સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા અને સંસદમાં સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નોના જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શાહે કહ્યું કે સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી અને તે ચર્ચા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વિપક્ષ બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પીકરને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નોટિસ સુપરત કરી શકે છે, જેથી આજે બપોરે 3 વાગ્યે ચર્ચા શરૂ થઈ શકે. શ્રી શાહે કહ્યું કે જો ચર્ચા શરૂ થશે તો તેઓ ગૃહની અંદર રહેશે અને દરેક સભ્યને સાંભળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચર્ચા પૂર્ણ થયા પછી તેઓ આવતીકાલે બપોરે 3 વાગ્યે ચર્ચાનો જવાબ આપવા માટે તૈયાર છે.
1: 3 બજે તક સ્પીકર સાહેબ કો વો પત્ર દે દે. 3 બજે સે લેકર કલ 3 બજે તક સભી પ્રકાર કી ચર્ચા કે લિયે હમ તૈયાર હૈ. મેં સદન મેં હી બેઠુંગા, સબકો સુનુંગા ઓર સબ ચીજો કા જવાબ દુંગા. સરકાર કે પાસ છુપાને કે લિયે કુછ નહીં. દેશ કી જનતા કે સામને સારી ચીજે સ્પષ્ટ હો જાય, દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી હો જાય.
0: શ્રી શાહે કહ્યું કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર નીટ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના વિરોધને લગતા તમામ પાસાઓ પર ચર્ચા માટે તૈયાર છે. જોકે શ્રી શાહે આરોપ લગાવ્યો કે વિપક્ષ ગૃહમાં કામ ખોરમ વેપાળી રહ્યું છે. તેમણે કહ્યું કે આવા ગંભીર મુદ્દા પર સંસદીય પ્રક્રિયા અનુસાર ચર્ચા થવી જોઈએ.
1: સંસદ કો ચલને હી નહીં દે રહા હૈ દોનો ગૃહો મેં તો કોઈ જાકર ક્યા કરેગા. જહાં તક ચર્ચા કા સવાલ હૈ, સરકાર કી ઓર સે કિરણ રિજ્જુ જી ને બહુ સ્પષ્ટ કર દિયા હૈ કે જો નીટ આંદોલન કે છાત્ર પ્રદર્શન પર સભી પ્રકાર કી ચર્ચા કરને કે લિયે સરકાર તૈયાર હૈ ઓર ચર્ચા કે લિયે સમય સુનિશ્ચિત કિયા જાય ઓર વિપક્ષ તૈયાર હો જાય.

0: નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. જ્યારે લોકસભા સવારે 11 વાગ્યે શરૂ થઈ ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. શ્રી બિરલાએ કહ્યું કે આજે દેશ આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને દેશના યુવાનો પણ તેમના સંબંધિત મુદ્દા પર ચર્ચા ઇચ્છે છે. સ્પીકરે વિપક્ષના સભ્યોને સંસદની ગરિમાને નબળી ન પાડવા અને ગૃહને પ્રશ્નકાળ શરૂ કરવા દેવા વિનંતી કરી, પરંતુ વિપક્ષ તેમની માંગણી પર દબાણ કરી રહ્યું હતું. જો કે વિપક્ષના સભ્યો દ્વારા સતત હોબાળાને કારણે સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. રાજ્યસભામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ઇન્ડિયન રિપબ્લિક માય લાઇફ માય સ્ટ્રગલ્સનું વિમોચન કર્યું. આ આત્મકથામાં શ્રી કોવિંદની નોંધપાત્ર જીવનયાત્રાનો વ્યક્તિગત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમના શરૂઆતના વર્ષોથી લઈને તેમના પ્રતિષ્ઠિત જાહેર જીવન અને ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકેની સેવા સુધીના અનુભવ, સંઘર્ષ અને સિદ્ધિઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે શ્રી કોવિંદની આત્મકથા ફક્ત તેમના જીવન, વ્યક્તિત્વ અને યોગદાન વિશે જ સમજ આપશે નહીં, પરંતુ ભારતીય લોકશાહી અને સમાજ માટે એક વારસો તરીકે પણ કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંઘર્ષમાંથી માર્ગ બનાવનારા યુવાનોની આજે દેશને જરૂર છે.
1: અમે ભવિષ્યમાં કોવિંદજી જૈસે અનેકો યુવા ચાહીએ, જો પરેશાનીઓ સે પરાસ્ત ન હો, જો મુશ્કેલો સે માયુસ ન હો, બલ્કિ અપની મહેનત સે હર મંજિલ કો આસાન બનાને કા હોસલા રખે. ઇસી બદલાવ સે સશક્ત ભારત કે નિર્માણ કા સંકલ્પ પૂરા હોગા. યહી સે આત્મનિર્ભર ઓર વિકસિત ભારત કા રાસ્તા બનેગા.
0: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત હર ઘર તિરંગા બાઇક રેલીમાં ભાગ લેનારાઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વંદે માતરમની ભાવનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી હતી અને આજે પણ દેશની ઓળખને મજબૂત બનાવી રહી છે. તેમણે કહ્યું કે વંદે માતરમના શબ્દોએ દેશભક્તિની ભાવના જાગૃત કરી અને વસાહતી શાસન સામેની લડાઈમાં વિવિધ પ્રદેશ, ભાષા અને ધર્મના લોકોને એક કર્યા. વીર સાવરકર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તિરુપુર કુમારન જેવા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરતા તેમણે કહ્યું કે તેમની હિંમતે વંદે માતરમની ભાવનાને જીવંત રાખી. શ્રી રાધાકૃષ્ણને હર ઘર તિરંગા અભિયાનને એક જન આંદોલન ગણાવ્યું, જે નાગરિકોને સક્રિયપણે ભાગ લેવા, ગર્વથી ત્રિરંગો લહેરાવા અને એકતા અને સેવાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે ઇસરોના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર સિંહે કહ્યું કે સારાભાઈએ ભારત માટેનું જે મહત્વાકાંક્ષી સ્વપ્ન જોયું હતું તે આજે ગૌરવપૂર્ણ રીતે સાકાર થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સોશિયલ મીડિયા સંદેશ મારફતે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ડોક્ટર સારાભાઈની વૈજ્ઞાનિક કલ્પના શક્તિએ ભારતની અવકાશ યાત્રાનો પાયો નાખવામાં મદદ કરી અને તેમણે ભાર મૂક્યો કે ભારતનો અવકાશ કાર્યક્રમ આજે જે ઊંચાઈએ પહોંચ્યો છે તે ડોક્ટર સારાભાઈના વિઝન, દ્રઢ નિશ્ચયને કારણે જ શક્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે યુવાનોના સપના ભારતની આવતીકાલનો પાયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે યુવાનોની ઉર્જા ભારતની તાકાત છે. તેમણે લોકોને આ દિવસ નિમિત્તે ભારતના યુવાનોની ક્ષમતા અને વિકસિત ભારતના રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનની ઉજવણી કરવા વિનંતી કરી. વિશ્વ હાથી દિવસ પર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હાથી અને માનવ વચ્ચેના સંકલનને વધુ સલામત બનાવવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી યાદવે પ્રકાશિત કર્યું કે 14 રાજ્યમાં 33 હાથી અનામત વિસ્તાર, 150 હાથી કોરિડોર, માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે મજબૂત પગલાં સાથે ભારત હાથી સંરક્ષણને મજબૂત બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે હાથીઓનું ભવિષ્ય સુરક્ષિત હશે ત્યારે જંગલ, જૈવ વિવિધતા અને પર્યાવરણીય વારસો પણ સુરક્ષિત થાય છે. મંત્રીએ નાગરિકોને વિનંતી કરી કે હાથી આવનારી પેઢી માટે ભારતના જંગલ અને લેન્ડસ્કેપમાં મુક્તપણે ફરતો રહે તે આવશ્યક છે. હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શ્રી રેણુકાજી વિધાનસભા

વિસ્તારમાં ગેટલોક નજીક એક બોલેરો પિકઅપ વાહન ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. તમામને સારવાર માટે નાહન મેડિકલ કોલેજમાં ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સિરમૌરના પોલીસ અધિક્ષક નિશ્ચિંતસિંહ નેગીએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના ઘાટકોપરમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 6 લોકોના મોત થયા છે અને 4 લોકો ફસાયા હોવાની આશંકા છે. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ચિરાગનગર ગૌશિયા ચાલમાં સવારે લગભગ 3 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 0.7% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 555 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 177 પોઈન્ટથી વધુ ઘટી અને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરમાં વેચાવાલી, જ્યારે પીએસયુ, બેંક અને મેટલના શેરમાં લેવાલી હતી. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં સિંકફિલ્ડ કપના બીજા રાઉન્ડના મુકાબલામાં જાવોકિર સિન્દારોવને હરાવ્યો. આ ટુર્નામેન્ટમાં તેનો પહેલો વિજય છે, જે ગ્રાન્ડ ચેસ ટૂર ઉપાંત્ય ઇવેન્ટ છે. પ્રજ્ઞાનંદાએ શરૂઆતથી અંત સુધી રમત પર પ્રભુત્વ મેળવ્યું. આ જીત સાથે પ્રજ્ઞાનંદા 2 રમતમાં 1.5 પોઈન્ટથી ઉપર પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મુદ્દા સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહમાં ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નના જવાબ આપવા સંપૂર્ણપણે તૈયાર છે. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી મોકૂફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંઘર્ષમાંથી માર્ગને સરળ બનાવનારા યુવાનોની આજે દેશને જરૂરિયાત. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રગીતની ભાવનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી. ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબાર. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ સિંકફિલ્ડ કપના બીજા રાઉન્ડમાં જાવોકિર સિન્દારોવને પરાજય આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં વરસાદ પ્રભાવિત વિસ્તારમાં નુકસાન અને સહાય માટે સર્વેની સમીક્ષા કરાઈ. બેઠકમાં વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં રજૂ થનાર વિધેયક અને કામકાજ અંગે ચર્ચા કરાઈ, ઉપરાંત તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ તેમજ અંગદાન અંગે કરેલી કામગીરી બદલ સુરત સિવિલ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોના શિક્ષણ માટે શિક્ષકની સાથે માતા પિતાને પણ જાગૃત થવા અપીલ કરી. ગાંધીનગરમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યોજનાઓ અંતર્ગત 646 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિના વિતરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે આ યોજનાની મદદથી દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. તેમણે કહ્યું, શાળા છોડી દેનારા બાળકોને પણ હવે શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.
1: હવે શિક્ષણ ઉપર દરેક જણનું ફોકસ છે અને દરેક જણે, દરેક મા બાપ વડીલો જેટલું વધારે ને વધારે ધ્યાન આપશે, સરકાર એમની પડખે હર પળે ઉભા રહેવા તૈયાર છે. પણ શિક્ષકો જે રીતે અત્યારે જાગૃત થયા છે, એ જ પ્રમાણે વાલીઓ પણ જાગૃત થઈ જાય અને એમની સાથે ખભે ખભો મિલાઈને જો કામ થાય તો આપણો એક પણ વિદ્યાર્થી ના ભણે એવું નહીં થાય.
0: આ પ્રસંગે 4,72,260થી વધુ વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કરાયું. બનાસકાંઠાના ડીસા ખાતે 542 કરોડ રૂપિયાના ખર્ચે ડેઝર્ટ ઝુઓલોજીકલ પાર્ક અને નાઇટ સફારી વિકસાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે એશિયાના પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત આ ઉદ્યાનને કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે મંજૂરી આપી દીધી છે. આ પ્રાણી સંગ્રહાલય વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યુ, પુનઃવસન અને પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે લગભગ 83 પ્રજાતિઓના 2,700 જેટલા દેશી અને વિદેશી પશુ પક્ષીઓનું ઘર બનશે. આશરે 103 હેક્ટર વિસ્તારમાં બનનાર આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી ખાસ ડિઝાઇન કરાયેલા એન્ઝોલરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ દિવસનું પ્રાણી સંગ્રહાલય અને નાઇટ સફારી માટેના 5 સમર્પિત એન્ઝોલર હશે. આ પ્રાણી સંગ્રહાલયમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ગુટખર, એશિયાઈ સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને રાખવામાં આવશે. ઉપરાંત આફ્રિકન રણના પ્રાણીઓ પણ મુખ્ય આકર્ષણ રહેશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લામાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠાના ઉગડ તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારી, કર્મચારી, પોલીસ જવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી. વલસાડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રામાં નશામુક્ત યુવા જાગૃત સમાજના સંદેશ સાથે યુવાનોને નશાથી દૂર રહી દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરાયા. પંચમહાલ જિલ્લાના ગોગંબામાં એચએસ વરિયા હાઈસ્કૂલથી નવા બસ સ્ટેન્ડ સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થી, પોલીસ, વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અમરેલીમાં દેશના 80મા સ્વતંત્રતા દિવસની

0: રાજ્ય કક્ષાની ઉજવણીને લઈ જિલ્લાના તમામ વિભાગની કામગીરીને આખરી ઓપ અપાયો છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમની પોલીસ પરેડ અને મહિલા રાયફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, ડોગ શો, માઉન્ટેડ અશ્વ શો અને ટેન્ટ પેંગિંગ જેવા કાર્યક્રમથી લઈ સાંજના સમયમાં ભવ્ય રંગારંગ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર એટ હોમ મહોત્સવનું પ્રથમ સફળ રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કરાયો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. કચ્છના મુંદ્રાના એક મહિલાને પોલીસ છેતરપિંડીમાં ગયેલા 35 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. છેતરપિંડીનો ભોગ બનનારા આશાબેને ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી, જેના પગલે ત્વરિત એક્શન માટે કડક આદેશ અપાતા રજૂઆતના ત્રીજા જ દિવસે તેમના રૂપિયા પરત મળી ગયા છે. આ અંગે તેમણે સરકાર અને પોલીસનો આભાર માન્યો હતો.
1: અમે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા, એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબ બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
0: ભાવનગરના શિહોરમાંથી 11 કિલો માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પોલીસ ચોક્કસ બાતમીના આધારે ગુંદાણા વિસ્તારમાં આવેલ રામનગર ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક શખ્સના મકાનમાંથી 5,99,000 રૂપિયાની કિંમતનો 11 કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નમસ્કાર, હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક વાહિદ મશહદી.

સમગ્ર દેશ હાલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના રંગમાં રંગાયું છે. દેશભરમાં અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે, ત્યારે ભરૂચમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ ગઈ. વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે મથક થઈ પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ પહોંચી હતી. યાત્રામાં 100 ફૂટથી પણ મોટો વિશાળ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. દરમિયાન દેશભક્તિના ગીતો અને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રામાં પરંપરાગત બેન્ડ અને સીધી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાયા હતા. ત્રિરંગા યાત્રા થકી ભરૂચમાં રાષ્ટ્રભક્તિ અને એકતાનો સંદેશ પણ અપાયો.

ભરૂચ શહેરમાં ગત 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમુદાયના યુવાનોએ વિશાળ રેલી પણ યોજી હતી. ડીજેના તાલે નાચતા ગાતા યુવાનો અને સમાજના આગેવાનો ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા. રેલીમાં આદિવાસી સમુદાયની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક જોવા મળી. આ પ્રસંગે સમાજની એકતા જાળવી રાખવા સાથે શિક્ષણની પ્રાથમિકતા આપવા પર ભાર મુકાયો હતો. ખાસ કરીને નવી પેઢીને શિક્ષિત અને સંગઠિત બની પોતાના હક અને અધિકાર અંગે જાગૃત થવાનો સંદેશ પણ અપાયો. મોટી સંખ્યામાં યુવાનોની હાજરી વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું. સ્વચ્છતા એ જ પ્રભુતાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. દરમિયાન બસ મથક પર સફાઈ કરી મુસાફરોને જાગૃત પણ કરાયા.

બસ મથક કે બસમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી. ત્યારબાદ ભોલાવ બસ મથક ખાતે પણ સ્વચ્છતા અભિયાન યોજાઈ ગયું. રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભરૂચની ઐતિહાસિક સૂજની વણાટ કળાને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણેના હસ્તે સ્ટેશન રોડ ખાતે ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સૂજની સોસાયટીની નવી વેબસાઇટ અને સૂજની કળા પર આધારિત દસ્તાવેજી ફિલ્મનું પણ લોન્ચિંગ કરાયું. પ્રોજેક્ટ રોશની અંતર્ગત સૂજની વણાટની તાલીમ મેળવનારા પ્રથમ બેચના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા. કલેક્ટરે સૂજની કળાને ભરૂચની અમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત ગણાવી તેને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચના હાંસોડ તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી દ્વારા 1000 રાહત સામગ્રીનું વિતરણ કરાયું. પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની સૂચનાથી CSR પ્રવૃત્તિ અંતર્ગત આ સેવા કાર્ય હાથ ધરાયું હતું. જાડેસર વિસ્તારમાં આવેલા બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયા હતા. હમણાં જ આપ ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા વાહિદ મશહદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નિગમ ઉપાધ્યાય અને અમી કોઠીચે ગાયેલી ભાસ્કર ભટ્ટની રચનાથી.

સોલિકા પડી અને સાથીઓએ ગાયેલી ભાગ્યેશ શાની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો આશિષ દેસાઈ અને સાથીદારોને, શબ્દરચના અવિનાશ વ્યાસની.

આ સિદ્ધિસિંહ અને સાથીઓએ ગયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર સિલેકા 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

રહ્યો જાય. તારીખ 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર 2026 દરમિયાન સઘન IEC અભિયાનના ભાગરૂપે જિલ્લામાં HIV જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ ખાતે યોજાયો. ગાંધીધામ ખાતે આગામી તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે તિરંગા યાત્રાનું આયોજન કરાશે. ગાંધીધામમાં તિરંગા યાત્રાના રૂટ ઉપર સફાઈ માટે અલાયદી ટીમ, ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા અપાઈ સૂચના. બાળકોને પ્રાચીન સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપવાના હેતુ સાથે કચ્છના પ્રથમ વૈદિક ગુરુકુળનો ચાંદ્રાણી કોટડા ખાતે 5 વર્ગ, મંદિર, ભોજનાલય અને ગૌશાળા સાથે આરંભ કરાયો. આજે અષાઢ વદ અમાસના દિવસે પ્રાચીન પરંપરા મુજબ ભુજ અંજાર ધોરીમાર્ગ પર કુખમા નજીક આવેલા ઐતિહાસિક ખાતરોળ ડુંગર પરના માં આશાપુરા મંદિરે મેળો યોજાયો. હવે પછીના મુખ્ય સમાચાર 7:05 અપાશે.

લતા મંગેશકર અને શબ્બીર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગુલામી.

તનિષ્ક બાગચી, ફહીમ, ઇરશાદ કામિલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સૈયારા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ લોકસંગીતનો કાર્યક્રમ. ધાર્મિકલાલ પંડ્યાને સાંભળીએ. સાંભળીએ તેમના મુખે હરિકથા ભારત પર્વ.

એવું કહેવાય છે, જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ગૌરવશાળી છે, મહાન છે. પૌરાણિક અનેક દ્રષ્ટાંતોથી પ્રમાણિત થાય છે. માં સંસારના રૂપમાં જીવનની આધાર સ્થિતિશીલાને પ્રતિષ્ઠિત કરે છે. વળી માતા માટે કહ્યું છે, હે જનની, હે જન્મદાત્રી, તું જન્મ આપે તો કોઈ ભક્તજનને જન્મ આપજે, અથવા તો કોઈ દાનવીરને આપજે જન્મ, અને અથવા તો કોઈ શૂરવીરને. કહ્યું છે, દાતા ભવતી વાનવા, અને કલયુગમાં તો દાનમ એકમ કલયુગે. મહાભારતમાં ભક્ત કર્ણ વિશે એમ કહેવાયું છે કે મોટા મૂળિયા વાળું કોઈ વૃક્ષ હોય એ પણ ગમે ત્યારે તૂટી પડે છે, અને નદીઓ સુકાઈ જાય છે અથવા તો નદીના જળ સમુદ્રમાં જાય છે, પરંતુ હવન અને દાન એ કોઈ દિવસ ખરેખર દૂર થતા નથી. હુતંજ દત્તંજ તથૈવ તિષ્ઠતિ. આ માટે એમ કહેવાય છે, દાનના ઘણા એવા દૃષ્ટાંતો આપણી પાસે છે, પરંતુ એમાંથી જો વિચાર કરીએ તો તુલસીદાસજીએ પણ કહ્યું છે કે જગતમાં દાનના સત્યના ચાર પદ હોવા છતાં કલયુગમાં એક પ્રમાણ છે, માટે એને કે પ્રકારે દાન કરવું જોઈએ. આ બાજુ આપણે ત્યાં ઈશ્વરચંદ્ર મહાસાગર બંગાળના એમનું એક ઉદાહરણ છે. એ બહુ દાની હતા. એક વખત તેમના ઘર પાસે એક ભિખારણ આવી, માતા બેઠા હતા, માતાના કાડાની અંદર એક સોનાનું કડું હતું. ઈશ્વરચંદ્રે કહ્યું, માં તારું કડું આપ, મારી દાન દેવું છે. અને માં વિના સંકોચે કડું પોતાના પુત્રને આપે છે. એ કડું ઈશ્વરચંદ્રે પેલી ભિખારણને આપી દીધું. સમય જતા જતા ઈશ્વરચંદ્ર યુવાન થયા, માતા વૃદ્ધ થયા. એક વખત તેમને કહ્યું, માં તારા હાથનું મહાપાપને કેમ બેટા? તો કે મારે કડું બનાવવું છે. માતા કે, બેટા હવે હું તો વૃદ્ધ થઈ અને આ વૃદ્ધ શરીરમાં કડું ન શોભે, માટે કડું તું મારા હાથનું માપ ન લેતા, પરંતુ જે તે વિચાર્યું છે તે ગરીબો માટે ચિકિત્સા રહેશે, અથવા તો એમના ભણવા માટેના જે કંઈ કાર્ય છે તું કરી શકે છે. અને ઈશ્વરચંદ્રે માતાના વચનને પ્રમાણ કરી દીધું. એટલા માટે કહ્યું છે કે દાન એ કલયુગની અંદર બહુ જ ફળદાયી છે, દુર્લભ છે, પણ તે કરતા શૂરવીર પણ કોઈ હોય. માને કહ્યું, હે જન્મદાત્રી, દાનવીર થતાં પછી શૂરવીરને પણ કોઈને જન્મ આપજે, કારણ કે શૂરવીર સમય જતાં જ્યારે રાષ્ટ્રમાં જરૂર પડે છે ત્યારે તૈયાર થઈ જાય છે. એક દોહરામાં કોઈએ કહ્યું છે, બહુ સુંદર કહ્યું છે, અને બંબર બજે રજપૂત

બેટા તું અત્યારે સુઈ જઈએ, પણ સમય આવે તારે જાગવું પડશે, અને તે વખતે તારે સુવાનું નહીં રહે. ઉપદેશ આપે માતા પોતાના પુત્રને રામને લક્ષ્મણની વાતો, અને એ વાતો સાંભળી અને તું આ પ્રમાણે વર્તન કરજે જેમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુભદ્રાને ગર્ભની અંદર કોઠા યુદ્ધની વાત કહી હતી, અને અભિમન્યુ સાત કોઠામાં છ કોઠામાં વિજય કર્યો હતો, અને સાતમામાં કૌરવના કપટથી તેનું મૃત્યુ હતું. આગળ માતા શું કહે છે?

અત્યારે પોપટ દાવણી અને ખેલવા માટે રમકડા તું ખેલી લેજે, પણ તે દિવસ તારે એ ઘૂઘરા અને દાવણી ફેરવવાનો સમય રહી નહીં, કારણ કે તે દિવસે તું ઉઠીશ તારે રાતી બમ બોલ ભવાની, તારા હાથમાં ભવાની હશે.

એટલા તું સુઈ લઈ જાય. મારા કેસરી, તારી હિન્દ વાણી વાટ જુએ છે અને જાગીને વહેલો વહેલો આવજે બાલુડા માને હાથે ભેટ બંધાવવા. બેટા શિવાજી, માતાજી શિવાજીને ઉપદેશ આપે છે. આવો જ ઉપદેશ સ્વામી વિવેકાનંદને નરેન્દ્રનાથ એમને ઉમદા માતાના પેટે જન્મ ધારણ કર્યું હતું, સદભાગી બન્યા હતા. તેમણે પણ માતાના ખોળાની અંદર રામાયણ અને રામ સીતાની વાતો સાંભળી હતી કે જેનાથી રામના સંઘર્ષની વાત તેમને યાદ આવી હતી. પોતાના વ્યક્તિગત પુરુષાર્થ સાહસવૃત્તિ અને તેનાથી વિજય મેળવ્યો હતો નરેન્દ્રનાથ. પછી પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના આધ્યાત્મિક ઉપદેશથી પોતે આધ્યાત્મિક જ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું અને તેથી તો આધ્યાત્મિક વિભૂતિ, જ્ઞાનનિષ્ઠ અને સંન્યાસી અને એવા યુવાન મહાન વ્યક્તિ તરીકે પોતાના પ્રભાવથી સમગ્ર જગતને હચમચાવી મૂક્યું હતું. સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક માટે માતા ભુવનેશ્વરીના ખોળામાંથી જ બધી વાતો શીખ્યા હતા અને એટલા માટે તો કહેવાનું કે માતાનો ઉપદેશ એ માતાના ખોળામાંથી જે મળે છે એ ઉપદેશ કેટલો કામ લાગે છે. વિચાર તો કરો, આ બાજુ માતા મદાલસા પોતાના છોકરાને ઉપદેશ આપે છે. શું કહે છે? શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી સંસાર માયા પરિત વર્જિતો સી સંસાર સ્વપ્નમ તજ મોહ નિદ્રા મદાલસા વાક્ય પુત્રો ઉવાચ. આ રીતે માતાના ઉપદેશને જે ગ્રહણ કરે છે એ ખરેખર ભવિષ્યમાં અનેક રીતે પોતે વિજય પ્રાપ્ત કરે છે જ. અને આ વીરતા ભરેલી વાણી સાંભળી અને વીર પુરુષો પણ પોતે પોતાના માતાના ઉપદેશને મનમાં લાવીને વીરતા બતાવે છે. કહેવાય છે આપણો આ ભારત દેશ અતિશય મહાન છે. ઋષભદેવના પુત્ર ભરત એ ગુણવાન હતા, બુદ્ધિશાળી હતા અને તે માટે અજનાભખંડ એવા ભારતનું નામ ભરતના ઉપરથી ભારત દેશ પડ્યું. અને આ ભારત દેશ એ વેદોની ભૂમિ છે, ભારત દેશ આધ્યાત્મ ગુરુજનોની ભૂમિ છે અને આ ભારત દેશમાં સત્યો પણ જામી છે, જન્મી છે અને આ ભારત દેશમાં વીર પુરુષો પણ જન્મ લઈને પોતાના સમય આવે ત્યારે રાષ્ટ્રની રક્ષા માટે નીકળી પડ્યા છે. એટલા માટે તો કહેવાય છે કે ભારત દેશ મહાન અમારો ભારત દેશ.

15 ऑगस्ट એટલે સ્વાતંત્ર્ય દિવસ. આ 15 ઓગસ્ટ સ્વાતંત્્ર દિવસે આપણને સ્વાતંત્રતા મળી હતી. અને મા ભારતી ગુલામીમાંથી મુક્ત થઈ હતી. અને તેથી 15 ઓગસ્ટને સ્વાતંત્ર દિવસ તરીકે માનવામાં આવે છે. મહાત્મા ગાંધીજી અહીંયા જ્યારે ગુજરાતમાં આવ્યા અને તે પછી એમને આ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી, એમને કમર કસી હતી. અર્થમ સાધ્યામિ કિંવા કાર્ય સાધ્યામિ કિંવા દેહમ પાતયામિ, અને સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. ભારતના પ્રાંત પ્રાંતમાંથી ધુરંધર લોકો ખરેખર અને વ્યક્તિઓ બહાર આવી મુંબઈમાં, ગુજરાતમાંથી દાદાભાઈ નવરોજન, અને સાથે સાથે તેમણે આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગૃત કરી. કેમ ભૂલી આપણા કવિ નર્મદને, કવિ નર્મદે ગુજરાતને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે ચેતવણી આપી હતી, અથવા ચેતના આપી હતી. એવો આપણો આ મહાન ભારત દેશ, એને આપણે વંદન કરીએ છીએ. અને તેથી તો આ ભારત દેશને આપણે વંદન કરતાં કરતાં આગળ કહીશું, સ્વામી દયારામે આર્ય સમાજ સ્થાપ્યો અને સમસ્ત ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષે અંબુભાઈને આપી હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજી એમને આ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર કેટલાય લોકોને આવ્યા પછી એમને કોચરબમાં આશ્રમ ખોલ્યો હતો. તે વખતે સરદાર વલ્લભભાઈ માધવભાઈ દેસાઈ, દેશના અનેક નેતાઓએ પણ તેમને સાથ આપ્યો હતો, સામેલ થયા હતા. અમદાવાદના મીન માલિક અંબાલાલ સારાભાઈએ કપરો સમય આશ્રમમાં ખર્ચ માટે સારી એવી મદદ કરી હતી.

तेरी समाज मध्यरात्रि ब्रिटिश हुकूमते भारतना दरण वीरों ने क्रांतिकारी वीरों ने सपूतों ने फांसी आपी थी। खरेखर शहीद दिवस तरीके ओळखता दिवस ने भारतीय इतिहास माटे काळो दिवस तरीके आजे पण मानवामां आवे छे। एवो अमारो भारत देश, એને આપણે ન ભૂલીએ, ભારતને કોટી કોટી વંદન કરીએ। આગળ કહ્યું તેમ ભારતના અનેક પ્રકારે વેદના વિદ્વાનો પણ આ ભારતને નમન કરે છે, એટલે તો ભારતનો દેશ વેદોનો દેશ કહેવાય છે, ગુરુજનોનો દેશ કહેવાય છે। ફરીથી આપણે જન્મભૂમિ અને જનેતાને પ્રમાણ કરીએ અને પ્રણામ કર્યા પછી આપણે એમને કહીશું, શું કહીશું એને માટે ખૂબ સુંદર મેઘાણીની ગુરુજીના શબ્દો આપણને અંતમાં યાદ આવે છે।

શબ્દો તો યાદ કરો. આપણે આગળ કહ્યું તે પ્રમાણે યાદ કરો જીજાબાઈને, એ મદારસાને યાદ કરો, અને વિવેકાનંદના માતાને પણ યાદ કરીએ તો ખબર પડે. એટલા જ માટે આપણે કહ્યું છે કે

ધાર્મિકલાલ પંડ્યાની હરિકથા આપ સાંભળી રહ્યા હતા. ભારત પર્વ લોકસંગીત કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભુજમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવા ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. જ્યુબિલી સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અગ્રણીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, ભારતીય સેના, બીએસએફ, પોલીસ દળના જવાનો, એનસીસી કેડેટ્સ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. દેશભક્તિના નારા અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી જ્યુબિલી સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. મુંદ્રાના આશાબેન કેડી એન્ટરપ્રાઇઝ કંપનીની ડબલ નાણાંની લાલચમાં ફસાતા રૂપિયા 35 લાખથી વધુની રકમ ગુમાવી ચૂક્યા હતા. ન્યાય મેળવવા તેમણે ગાંધીનગર ખાતે પબ્લિક ડેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આપવીતી રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસને ત્વરિત કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે તેરા તુસ્કો અર્પણ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં જ તપાસ કરી આશાબેનની જીવનભરની કમાણીના પૂરેપૂરા નાણાં પરત અપાવ્યા છે. નાણાં પરત મળતા આશાબેને સરકાર અને

પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારના MSME એક્ટ 2026 હેઠળ કચ્છ જિલ્લા કક્ષાની માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની સુનાવણી નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભ્ય સચિવ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર KP ડેર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં 88 કેસોમાં સમાધાનના પ્રયાસો કરાયા હતા, જેમાંથી 27 કેસોનો સફળ નિકાલ થતાં અરજદારોને કુલ ₹1,25,09,277 જેટલી બાકી રકમ પરત મળી છે. નાણાં વસૂલાતની આ ઝડપી કામગીરીથી ઉદ્યોગકારોએ સંતોષ વ્યક્ત કર્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાના ઉદ્યોગોના હિતોના રક્ષણ માટે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ વધુ અસરકારક રીતે જારી રાખવામાં આવશે. રાષ્ટ્રીય એઇડ્સ અને STD નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં તારીખ 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર 2026 સુધી ચાલનારા સઘન IEC અભિયાન 3.0નો પ્રારંભ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી કરાયો છે. જિલ્લા TB HIV અધિકારી ડૉક્ટર મનોજ દવીની અધ્યક્ષતામાં જાગૃતિ રેલીને લીલી ઝંડી અપાઈ હતી, જેમાં NSSની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી બાદ યોજાયેલા કાર્યક્રમમાં HIV અને TBના લક્ષણો, બચાવના ઉપાયો તેમજ સમયસર તપાસ અને સારવાર વિશે માર્ગદર્શન અપાયું હતું. યુવાનો અને જનસમુદાયમાં સાચી માહિતી પહોંચાડવાના આ અભિયાનમાં સંસ્થાના હોદ્દેદારો, આરોગ્ય વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને નખત્રાણા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 13 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અને રેલી સહિતના કાર્યક્રમો નક્કી કરાયા હતા. મામલતદાર RK પટેલે બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા આપતા કહ્યું કે 13મીએ સવારે 8:30 વાગે પ્રાંત કચેરીથી ત્રિરંગા રેલીનો પ્રારંભ થઈ મુખ્ય માર્ગો પર ફરી TD વેલાણી વિદ્યાલય ખાતે સંપન્ન થશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલે તમામ સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યું હતું. ચોમાસું સત્ર દરમિયાન સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી માટે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા રજૂઆત કરી હતી. સાંસદે ભુજ સરાયા રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, મોરબી મુંબઈ વંદે ભારત ભુજથી થાણા, મોરબીથી અમદાવાદ રાજકોટ ટ્રેન શરૂ કરવા તેમજ ઉત્તર પ્રદેશ માટે નમો ભારત ટ્રેન શરૂ કરવાની માંગ કરી હતી. રેલમંત્રીએ રજૂઆત અંગે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ સર્જાયું છે. આજે કચ્છમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, તો કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડવાના પણ અહેવાલ મળ્યા છે. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ જોવા મળશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા મિત્રો, હું પૂર્ણા જોશી, આપની રેડિયો મિત્ર. આજના આપણા યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજકાલ આપણે દરેક વિષય પર ગહન કે ઊંડા વિચારો કરતા હોઈએ છીએ, તો ચાલો આજે એક તદ્દન જુદા જ વિષય પર ઊંડા વિચારે ઉતરીએ. વિચાર છે નાગરિકત્વ. વિચારવા લાગ્યા ને મિત્રો કે આજે તો 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી પણ નથી, તો આજે વળી આવા વિષય પર વિચાર કેમ? મિત્રો, ખરેખર શું ફક્ત 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ આપણે નાગરિકત્વ વિશે વિચારીએ અને એના વિશે વાતો કરીએ એ યોગ્ય છે? ફક્ત એ જ દિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું કે સ્ટોરી મૂકવી એટલા પૂરતો જ આપણો દેશપ્રેમ છે? ખરેખર તો આજના યુવાનો સમજે છે કે ખરું નાગરિકત્વ એ શું છે. યુવાનો જાણે છે મતદાન યાદીમાં આપણું નામ હોય કે આપણું આધાર કાર્ડ હોય એટલા પૂરતું જ આપણું નાગરિકત્વ નથી. યુવાનો જાણે

0: છે કે નાગરિકત્વ શું છે. નાગરિકત્વ એ હક અને ફરજ બંનેનો સમન્વય છે, ખરું ને મિત્રો? ચાલો યુવા મિત્રો, આજે આપણે આપણી વચ્ચે રહેલી એક યુવા મિત્ર આયુષી પરમારના વિચારો સાંભળીએ.
1: નમસ્કાર મિત્રો, આજે આપણી ઉંમર એવી છે જ્યાં સપનાઓ મોટા છે, આંખોમાં ભવિષ્યના અનેક અરીસાઓ છે અને કંઈક કરી છૂટવાનો થનગનાટ છે. તમને ખબર છે સાચી સંપત્તિ શું છે? આપણે સૌ નાનપણથી એક કહેવત સાંભળતા આવ્યા છીએ, પહેલું સુખ તે જાતે નર્યા. આજના યુગમાં આપણા માટે સફળતા એટલે શું? સારી પોકેટ મની, ગેજેટ્સ, બ્રાન્ડેડ કપડાં અને બેંક બેલેન્સ. પણ જરા ઊંડાણથી વિચારો, આપણી પાસે શારીરિક ઉર્જા જ ન હોય તો? નાણાકીય સંપત્તિ આજે છે ને કાલે જતી રહેશે, અથવા કદાચ મહેનત કરીને પાછી મેળવી શકાય છે. પરંતુ જો એકવાર સ્વાસ્થ્ય બગડી જાય તો દુનિયાની તમામ સંપત્તિ ભેગી કરીને પણ તમે એ જ જૂની તાજગી ખરીદી શકતા નથી. એટલે જ ઉત્તમ સ્વાસ્થ્ય એ કોઈક વિકલ્પ નથી, પણ આપણી સૌથી મોટી અને કાયમી મૂડી છે. શું માત્ર રોગ વગરનું શરીર હોવું એટલે જ તંદુરસ્તી? ના, બિલકુલ નહીં. કારણ કે શરીર અને મન એકબીજા સાથે એ રીતે જોડાયેલા છે કે એક વિના બીજું અધૂરું છે. ઘણા મિત્રો એવું માને છે કે જો આપણે કોઈ શારીરિક બીમારી નથી, તાવ કે દુખાવો નથી, તો આપણે એકદમ ફિટ છીએ. પણ તંદુરસ્તીનો સાચો અર્થ શારીરિક અને માનસિક બંને સ્તરે સંતુલિત હોવું તે છે. આજે આપણા પર ભણવાનો અને કરિયરનું પ્રેશર છે, સોશિયલ મીડિયા પર દેખાડો કરવાની હોડ અને કોમ્પિટિશનનો ભારે તાણ છે. જ્યારે મનમાં સતત ચિંતા અને નકારાત્મકતા ચાલતી હોય ત્યારે તેની સીધી અસર આપણા શરીર પર પડે છે. માથામાં દુખાવો થવો, પાચન બગડવું કે થાક લાગવો, આ બધું ઘણીવાર શારીરિક નહીં પણ માનસિક તણાવનું પરિણામ હોય છે. જ્યારે આપણી પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય કે કોઈ મહત્વનું કાર્ય હોય ત્યારે પેટમાં અજીબ ગભરાટ થાય છે ને? વિચારો, માનસિક ચિંતાએ ક્ષણભરમાં પેટની પ્રક્રિયા પર અસર કરી દીધી. આ બતાવે છે કે મન અને શરીર કેટલા ગાઢ રીતે જોડાયેલા છે. એટલે જ આજના યુવાનો માટે શારીરિક કસરત જેટલી જ જરૂરી માનસિક શાંતિ અને સકારાત્મક વિચારસરણીની છે. જ્યારે મન શાંત અને મજબૂત હશે ત્યારે જ આપણે આપણી સામે આવતા પડકારોનો સામનો હસતા મુખે કરી શકીશું. અને મનને શાંત રાખવા માટે સૌથી પહેલું ધ્યાન આપણે આપણી રોજિંદી ટેવો પર પાડવું પડે, જેમાં સૌથી અગત્યનો ભાગ છે આપણો ખોરાક. જેવું અન્ન એવું મન, એવી આપણી ત્યાં એક કહેવત છે. યુવાનોને ફાસ્ટ ફૂડ, પેકેજ પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ ખૂબ જ આકર્ષિત કરે છે. કોલેજના ગેટ બહાર મળતા પિઝા, બર્ગર, ચાઇનીઝ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, પણ એ આપણા શરીર માટે માત્ર કેલેરી છે, જેમાં કોઈ પૌષ્ટિક તત્વ હોતો નથી. આપણું શરીર એક અદ્ભુત એન્જિન છે. જો આપણે તેમાં ઘરના સાદા પૌષ્ટિક રોટલી, શાક, દાળ ભાત જેવા સમતોલ ખોરાકની જગ્યાએ સતત જંક ફૂડ નાખ્યા કરીશું તો શરીરનું એન્જિન પણ ધીમે ધીમે ક્ષમતા ગુમાવી દેશે. ઘરનો તાજો ખોરાક આપણને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ આપે છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સારું પોષણ માત્ર શરીરને જ નહીં પણ મગજને પણ ક્ષમતા આપે છે, જેનાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. પરંતુ માત્ર સારો ખોરાક પેટમાં નાખવાથી કામ પૂરું નથી થતું. એ ખોરાકને પચાવવા અને શરીરમાં ઉર્જા બદલવા માટે શરીરને હલનચલન કરવું પણ એટલું જ જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં આપણી મોટાભાગની પ્રવૃત્તિઓ બેઠા બેઠા કરવાની થઈ ગઈ છે. ભણવાનું, કામ કરવાનું અને મનોરંજન મેળવવાનું બધું જ સ્ક્રીન સામે બેસીને થાય છે. પરિણામે આપણા શરીરમાં આળસ, શરીર અકળાઈ જાય અને વજન વધવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આપણામાંથી દરેક દરરોજ ઓછામાં ઓછી 30-40 મિનિટ પોતાની પસંદગીની શારીરિક પ્રવૃત્તિ માટે ફાળવી જ જોઈએ. જીમ ના જવું હોય તો સવારે ચાલવા જઈ શકીએ, દોડી શકીએ, યોગ અને પ્રાણાયામ કરાય, અથવા તો પોતાની પસંદગીની રમતો જેમ કે ફૂટબોલ, બેડમિન્ટન, ક્રિકેટ પણ રમી શકાય. દરરોજ કસરત કરવાથી શરીરમાં રક્ત સંચાર વધે છે, ફેફસાની ક્ષમતા સુધરે છે અને તે આપણને ઉર્જાવાન અને ખુશખુશાલ રાખે છે. જો કે કસરત કે કામ કર્યા પછી જેમ શરીરને ઉર્જાની જરૂર પડે છે, તેમ જ રાત્રે પૂરતો આરામ અને રિચાર્જિંગ પણ એટલું જ જરૂરી છે. આપણામાંથી કેટલા લોકો રાત્રે સૂતા પહેલાં છેલ્લી મિનિટ સુધી મોબાઈલ સ્ક્રોલ કરે છે? લગભગ બધા જ રાત્રે 12-2 વાગ્યા સુધી ખબર

0: સમજ નથી પડતી કે સમય ક્યાં જતો રહ્યો. આ પરિસ્થિતિ આપણા ઊંઘના ચક્રને સંપૂર્ણ બગાડી દે છે. આપણા ફોન અને લેપટોપની સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ મગજને એવો સંકેત આપે છે કે હજુ દિવસ જ છે, જેનાથી ઊંઘ માટે જરૂરી હોર્મોન ઉત્પન્ન થતું નથી. આપણા જેવા યુવાનો માટે દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ અત્યંત અનિવાર્ય છે. ઊંઘ દરમિયાન આપણું મગજ દિવસભરની માહિતી પ્રોસેસ કરે છે અને શરીર પોતાના કોષોનું સમારકામ કરે છે. રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું એ ટેવ જો આપણે પાડી લઈએ તો અડધી શારીરિક અને માનસિક સમસ્યાઓ આપોઆપ ગાયબ થઈ જશે. પરંતુ ઘણીવાર ઊંઘ અને દિનચર્યા બગાડવાની સાથે સાથે યુવાનો અજાણતા એવી કેટલીક ટેવો તરફ વળી જાય છે જે આખી જીવનશૈલીને ધૂળધાણી કરી નાખે છે. યુવાની એ એવી ઉંમર છે જ્યાં જિજ્ઞાસા ખૂબ વધારે હોય છે. એકવાર ટ્રાય કરવામાં શું વાંધો છે? બધા દોસ્ત કરે છે તો હું પણ કરું. આવા પીયર પ્રેશર કે ફેશનના નામે આજના યુવાનો ધૂમ્રપાન, એલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના વ્યસનમાં ફસાય છે. શરૂઆતમાં આ બધું માત્ર મનોરંજન કે કૂલ દેખાવાનો રસ્તો લાગે છે, પણ યાદ રાખો, વ્યસન એ એક એવો ધીમો ઝેરનો કૂવો છે જેમાં વ્યસનની ખરાબ અસર તરત દેખાતી નથી, પણ લાંબા ગાળે તે હૃદયરોગ, કેન્સર, લીવર અને ફેફસાના ગંભીર રોગોનું કારણ બને છે. આપણે એ સમજવું પડશે કે ખરી કૂલનેસ ધુમાડા ઉડાવવામાં નહીં, પણ એક સ્વસ્થ અને નિરોગી શરીર જાળવી રાખવામાં છે. જ્યારે આપણે માનસિક રીતે મજબૂત બનીને ખરાબ ટેવોને ના કહેતા શીખી જઈએ છીએ, ત્યારે જ આપણે આપણી સાચી શક્તિ ઓળખી શકીએ છીએ. અને આ શક્તિ માત્ર આપણા પોતાના વિકાસ માટે જ નહીં, પણ આપણા સમાજ અને દેશ માટે પણ મહત્વની છે. મિત્રો, આપણે વારંવાર સાંભળ્યું હશે કે આપણે દેશનું ભવિષ્ય છીએ. ભારત દેશ આજે વિશ્વનો સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આપણી પાસે જે યુવા ઉર્જા છે તે દુનિયાના કોઈ પણ ખૂણે નથી. પણ જરા વિચારો, જો દેશનું આ યુવાધન બીમાર, થાકેલું, અસ્વસ્થ કે વ્યસની હશે તો દેશ પ્રગતિ કેવી રીતે કરશે? જો આપણે પોતે સ્વસ્થ રહીશું તો આપણે આપણા પરિવાર, સમાજ અને દેશના નિર્માણમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપી શકીશું. દેશની મજબૂતીનો પાયો દરેક નાગરિકના સ્વાસ્થ્ય પર જ રચાય છે. તમને ખ્યાલ હોય તો આપણે ત્યાં અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે કે બીમાર પડ્યા પછી દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચવા અને હોસ્પિટલના ચક્કર કાપવા તેના કરતાં પહેલાંથી જ એવી જીવનશૈલી અપનાવવી જેથી આપણે બીમાર ન થઈએ. આ માટે આપણે જીવનમાં કેટલીક નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર સામાન્ય બ્લડ ટેસ્ટ અને ચેકઅપ કરાવવું, જેથી શરીરમાં થતા કોઈ પણ ફેરફારની પહેલાંથી જ ખબર પડે. આપણા શરીરમાં લગભગ 70% હિસ્સો પાણી છે. દરરોજ 3-4 લીટર પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચા પણ ચમકતી રહે છે. તો મારા વાલા યુવા મિત્રો, આજે આપણી સ્વસ્થના જે અલગ અલગ પાસાઓ વિશે વાત કરી તેનો સાર માત્ર એટલો જ છે કે આપણું આ શરીર ઈશ્વરે આપેલી સૌથી અદ્ભુત ભેટ છે. ચાલો આજે આપણે એક સંકલ્પ કરીએ, આપણે આપણા શરીરને માત્ર માંસનું માળખું નહીં પણ એક પવિત્ર મંદિર સમજીને તેની સંભાળ કરીશું. દરરોજ થોડો સમય કસરત અને યોગને આપીશું. બહારનું ખાવાનું બંધ કરીશું. રાત્રે ફોન બાજુ પર મૂકીને પૂરતી ઊંઘ લઈશું અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહીશું. યાદ રાખો, હેલ્થ ઇઝ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.
1: ચાલો મિત્રો, એક નાની શરૂઆત કરીએ. જો તમે અત્યારે બસમાં હોવ, કોલેજના કેમ્પસમાં હોવ, હોસ્ટેલમાં હોવ કે પછી ઘરમાં બેઠા હોવ, તમારી જાતને એક પ્રશ્ન પૂછો. છેલ્લા એક અઠવાડિયામાં મેં મારા દેશને વધુ સારો બનાવવા કે વધુ આગળ વધારવા માટે શું કર્યું હતું? કદાચ વિચાર આવશે કે હું તો એક વિદ્યાર્થી છું, હું શું કરી શકું? પરંતુ મિત્રો, દેશને બદલવા કે એક નવી શરૂઆત કરવા માટે કોઈ પદની જરૂર નથી. વિદ્યાર્થીનો એક નાનો નિર્ણય પણ મોટા ફેરફારની શરૂઆત ચોક્કસ કરી શકે છે. આપણે ઈમાનદારી અને પૂરા ઉત્સાહથી અભ્યાસ કરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, સ્વચ્છતાનો આગ્રહ રાખીએ અને આપણા ભવિષ્યની સાથે સાથે દેશના ભવિષ્યનો પણ વિચાર કરીએ તો જ રાષ્ટ્ર નિર્માણ થશે ને મિત્રો. આપણે સૌ દેશપ્રેમની ભાવના તો રાખીએ છીએ, પરંતુ આ

ભાવનાને વધુ મજબૂત કરીએ, એક જવાબદાર દેશ પ્રેમી નાગરિક બનીએ. જવાબદાર નાગરિક હંમેશા પોતાના અધિકારને સમજે છે અને ફરજને પણ જાણે છે. આપણે સૌ આપણા અધિકારો તો જાણીએ છીએ, પરંતુ શું ફરજ પર ધ્યાન આપીએ છીએ? વિચારજો મિત્રો, આપણે સૌ સ્વતંત્રતાનું મૂલ્ય જાણીએ છીએ અને સ્વતંત્રતાને સમજીએ પણ છીએ, અને આપણે આપણને સ્વતંત્ર અપાવનારા દરેક મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન પણ કરીએ છીએ. પણ શું આપણે એક કદમ આગળ વધી તેમની પાસેથી પ્રેરણા લઈ આજના ભારતને વધુ સારું બનાવવા કંઈ કરી શકીએ? આપણે સમજીએ છીએ કે સ્વતંત્રતા એ માત્ર સ્વતંત્ર વિચાર રાખવા સુધી સીમિત નથી, પરંતુ અન્યોના વિચારને પણ સન્માન આપવા સાથે સંકળાયેલી છે. આપણે સૌ વિવિધ તહેવારો સાથે ઉજવીએ છીએ, સમાનતાનો ભાવ રાખીએ છીએ અને જાતિ, લિંગ, ભાષા કે રંગના આધારે ભેદભાવ નથી કરતા. આપણે સર્વ બંધુત્વની ભાવના રાખીએ છીએ અને આપણા સાંસ્કૃતિક ગૌરવ સમી વસુધૈવ કુટુંબકમની ભાવનાને પણ રોજિંદા જીવનમાં ઉતારીએ છીએ. આ બધું જો આપણે કરતા જ હોઈએ તો આપણે સૌ એક સારા નાગરિક છીએ, આપણે સૌ આપણી ફરજ બજાવીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ, જેને સ્વર આપ્યો છે અરિજિત સિંહે અને લેખક છે પ્રશાંત પાંડે.

આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં આપણે સૌ જાણીએ છીએ કે વાયરલ કરતાં પહેલાં વેરીફાય કરવું જોઈએ. આપણે યુવા વર્ગ જો પોસ્ટ, શેર કે કમેન્ટ કરતાં પહેલાં વિચારીએ તથા ચકાસીએ ને, તો એક જવાબદાર ડિજિટલ ભારતનું નિર્માણ ચોક્કસ કરી શકીએ છીએ. ક્યારેક આપણને એવો વિચાર આવે કે મારા એકલાના કરવાથી શું થશે, પરંતુ આપણે એવું વિચારીએ કે મારા પ્રયાસો સાથે હું અન્યોને પણ સાંકળી અને એક નવી શરૂઆત કરું તો એક સારો નિર્ણય, એક સારી ટેવ અને એક નાનું પરિવર્તન, એ જ તો છે સાચા મજબૂત રાષ્ટ્રના નિર્માણના પાયા. ખરું ને મિત્રો? આપણે ઘણીવાર સાંભળ્યું, વિચાર્યું કે

સાચું હશે કે યુવાનો એ દેશનું ભવિષ્ય છે. હા, આ વાત સાથે હું સહમત છું, પરંતુ મારે એક વાત હજુ ઉમેરવી છે. યુવાનો એ દેશના આજના પરિવર્તન અને ભાવિ ભવિષ્ય બંનેનું કારણ છે, ખરું ને મિત્રો? આપણે સૌ યુવાનો નવી ટેકનોલોજી શીખીએ છીએ, નવી નવી શોધો કરીએ છીએ અને ભાવિ ભવિષ્યને વધુ ને વધુ સુંદર બનાવવા પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથે સમાજમાં એક સારું પરિવર્તન લાવવાની પણ કોશિશ કરીએ છીએ, દેશ પ્રત્યેની ફરજો પૂરી કરીએ છીએ, વર્તમાનના પરિવર્તનનું કારણ બનીએ છીએ અને ભાવિ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ, ખરું ને મિત્રો? તો ચાલો આપણે અખિલ સચદેવ અને મનશાલી ગુજ્જરના મધુર સ્વરે ગવાયેલા એક સુંદર મજાના ગીતને માણીએ.

આપણો ભારત દેશ એ સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે દુનિયાનો સૌથી મોટું લોકતંત્ર છીએ મિત્રો. આપણે એવું સમજતા થયા છીએ કે મત કરવો એ માત્ર આપણો હક જ નહીં પરંતુ ફરજ પણ છે. સરકાર સફાઈના અભિયાનો ચલાવશે મિત્રો, પરંતુ આપણે પણ એમાં આપણી ભૂમિકા ચોક્કસ ભજવવાની છે. કચરો ગમે ત્યાં નથી ફેંકવાનો અને અન્યોને પણ એની માટે જાગૃત કરવાના છે. સરકાર મેક ઇન ઇન્ડિયાના અભિયાન ચલાવશે અને આપણે યુવા વર્ગે નવા નવા સ્ટાર્ટઅપ અને શોધ દ્વારા મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરીશું. ખરું ને મિત્રો? વળી આપણે સમજીએ છીએ કે પર્યાવરણ પ્રત્યે પણ આપણી જવાબદારી છે. પ્રકૃતિ આપણને જે સ્વચ્છ હવા,

અને જમીન આપે છે એની જાળવણી પણ આપણી ફરજ છે. વિવિધતામાં એકતા એ આપણા દેશની ખરેખર આગવી ઓળખ છે. જુદી જુદી ભાષાઓ, પરંપરાઓ અને સામન્વયિક સંસ્કૃતિ પર જ આપણા દેશનું ખરું ગર્વ છે. આપણે વિચારીએ તો સમજાય કે ઇતિહાસમાં જે લોકો પરિવર્તન લાવ્યા છે એ લોકોએ શરૂઆત તો નાના નાના બદલાવથી જ કરી હશે. એક અનોખો વિચાર, એક જુદો નિર્ણય એ જ પરિવર્તનના પથ પરનું પ્રથમ પગલું છે, ખરું ને મિત્રો? તો ચાલો વિચારીએ કે આજથી જ એક સારા જવાબદાર યુવાન બનવાની શરૂઆત કરીએ, ભવિષ્યમાં એક સારા શિક્ષક, વૈજ્ઞાનિક કે ઈમાનદાર ઉદ્યોગપતિ બનીએ. આપણે સૌ જે કંઈ પણ કાર્ય કરીએ એમાં દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણનો પણ વિચાર કરીએ. આપણે વિચારીએ કે આજે જો મારા ભારતને હું વધુ થોડું સારું બનાવવા કંઈક કરી શકું તો ચોક્કસ કરીશ. ચાલો મિત્રો, હવે વાતાવરણને થોડુંક સંગીતમય બનાવી દઈએ. સાંભળીએ એક મજાનું ગીત જેને સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે અને શબ્દો છે નિલેશ મિશ્રાના.

મિત્રો, ચાલો એક નાનો સંકલ્પ કરીએ. આપણે આપણા અધિકાર તથા ફરજ બંનેને સમજીશું. દેશે આપણી માટે શું કર્યું એ વિચારવા કરતાં આપણે દેશ માટે શું શું કરી શકીએ એ વિચારીશું. જવાબદાર અને વિચારશીલ યુવા બનીશું, જે ભારતનું ભાવિ ભવિષ્ય બનાવશે અને વર્તમાનમાં પણ પરિવર્તન લાવશે. આપણો કાર્યક્રમ હવે પૂર્ણ થશે, પરંતુ આપણે જે વિચારો કર્યા એ હંમેશા મનમાં રહી જવા જોઈએ. હા મિત્રો, પરિવર્તન એ એક દિવસમાં નથી આવતું, પરંતુ એક દિવસ જરૂર આવે છે અને આ પરિવર્તનની શરૂઆત આપણાથી જ થાય છે. તો મિત્રો, આવા જ નવા વિચારો સાથે આપણે સૌ ફરી મળીશું. હવે આપ સૌ આપની રેડિયો મિત્ર પૂર્ણા જોશીને આપશો રજા.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ જીમી અને વસુધાને સાંભળીએ.

ગેર ફિલ્મિંદી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમને પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. ખેલાડીઓને આગળ વધવા સહકારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાતરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેમના રાજ્યમાં રોકાણ માટે ગુજરાતના ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું. પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણને ભારતીય રેલવેની મંજૂરી. અને રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપવા અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અને સ્થિતિની સમીક્ષા કરી.
1: રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે અને 31 ડેમ 70-100% જેટલા નજીક એ બધા ભરાયા છે. એટલે પીવાના અને સિંચાઈની પાણીની સ્થિતિ સુદૃઢ હોવાથી પૂર નિયંત્રણ માટે પણ નિરંતર મોનિટરિંગ માનની મુખ્યમંત્રી કક્ષાએ થાય એની સૂચનાઓ પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને અધિકારી કક્ષાએ પણ સતત મોનિટરિંગ થાય એમની સૂચનાઓ માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: બેઠકમાં

0: અંગદાન ક્ષેત્રે ગુજરાતને મળેલા 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર બદલ આરોગ્ય વિભાગને અભિનંદન અપાયા. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, મુખ્યમંત્રી આગામી 17-24 ઓગસ્ટ સુધી ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. સાથે જ રાજ્યભરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનો પણ બેઠકમાં નિર્ણય કરાયો હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, તેમના મતવિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દરેક ગામમાં એક નાનકડું ગ્રંથાલય બાળકોને વાંચવા તરફ વાળવા શરૂ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકોને રૂચિ થાય તેવા પુસ્તકો આ ગ્રંથાલયમાં ઉપલબ્ધ કરાવાશે.
1: મારી એમપી ગ્રાન્ટમાંથી 4 વાન આપીને જોડવાનું અમે વિચાર્યું છે, જે દર 15 દિવસે ગામમાં જઈ પહેલા આપેલા પુસ્તકો પાછા લઈ આવશે અને આ એપ ઉપર જે પુસ્તકો નોંધ્યા હશે એ પુસ્તકો બાળકને એના ગામની લાયબ્રેરીમાં ડિલિવરી આપી આવશે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી 10 વર્ષમાં ગુજરાતને દેશ અને વિશ્વના નકશા પર ગૌરવ અપાવવાના સંકલ્પ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યના ખેલાડીઓ વિવિધ દેશમાં જઈ ત્રિરંગાનું ગૌરવ વધારે તે માટે સરકાર પ્રયાસરત છે. ગાંધીનગરથી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા શ્રી સંઘવીએ યુવા ખેલાડીઓને આગળ વધવા સરકાર તમામ સહકાર આપવાની ખાતરી આપી. તેમણે કહ્યું, વિવિધ યોજનાઓ થકી રાજ્યના ગામે ગામ રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે.
2: શક્તિદૂત 2.0 તમારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયાના કોઈ ભી ખૂણે તમારા દીકરા દીકરીને મોકલવાની જવાબદારી એ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની છે.
0: શ્રી સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યકક્ષાના રમતગમત સંકુલ DLSSમાં ખેલાડીઓને અપાતી તાલીમને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત બનાવાશે તેવી જાહેરાત પણ કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું, મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યની સમૃદ્ધિનો માર્ગ માતા નર્મદાના માધ્યમથી ખુલ્યો છે. અમદાવાદમાં ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધતા શ્રી યાદવે કહ્યું, નર્મદા નદીના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા, ઉદ્યોગો માટે અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. શ્રી યાદવે મધ્યપ્રદેશ સાથે ગુજરાતનો નવો સંબંધ જોડવા રાજ્યના ઉદ્યોગકારોને મધ્યપ્રદેશમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું.
3: મેં આપને ગુજરાત કે અંદર મધ્યપ્રદેશ કે સાથ આપકા એક નયા રિશ્તા જોડને કે લિયે ભી આયા હું કે આઈએ ગુજરાત મેં ભી વ્યાપાર વ્યવસાય કરીએ લેકિન મધ્યપ્રદેશ ભી બુલા રહા આપકો મધ્યપ્રદેશ કા આમંત્રણ લેકર કે આપકે બીચ મેં આયા હું આપકે લિયે વ્યાપાર વ્યવસાય બઢાને કે લિયે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દેશભરમાં બાળકોથી લઈ મોટી વયના તમામ લોકો ત્રિરંગા યાત્રામાં જોડાયા છે.

અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સહભાગી થઈ શ્રી સંઘવીએ કહ્યું, અમદાવાદે આ વખતે દેશભક્તિના તમામ વિક્રમ તોડી દીધા છે. સુરેન્દ્રનગરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો જોડાયા. ધોલેરા ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં એબીસીડી બિલ્ડિંગથી ગ્રામ પંચાયત સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. ડાંગના વઘઈ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીથી બિરસા મુંડા સર્કલ સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના ડીસામાં ભૈરવ ટેકરીથી કૈલાસ ટેકરી સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. સુરતના અરેઠ તાલુકામાં ઉત્તર બુનિયાદી શાળાથી તાલુકા સેવા સદન સુધી યોજાયેલી ત્રિરંગા યાત્રામાં 250 જેટલા લોકો જોડાયા. વલસાડમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી ત્રિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓ જોડાયા. તો મહીસાગરમાં હર ઘર તિરંગા અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે.

0: ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર ચાર માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે 153 કરોડ રૂપિયા મંજૂર કરાયા. આ કામમાં રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ, ફૂટ ઓવરબ્રિજ બનાવવા, ગટર વ્યવસ્થામાં સુધારો કરવો તેમજ જૂના રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું પુનઃનિર્માણ સામેલ છે. રેલવે બ્રિજના ભાગની કુલ લંબાઈ 106 મીટર હશે, તેમાં દરેક 53 મીટરના 2 કોમ્પોઝિટ ગાર્ડર રહેશે. ત્યારબાદ 150 મીટરનો વાયડક્ટ આવશે, એટલે કે રેલવે એપ્રોચનું 595 મીટર સુધી વિસ્તરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આવતીકાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પણ શ્રાવણમાં હર હર બોલે જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. આગામી 11 સપ્ટેમ્બર સુધી મંદિરમાં વિશેષ શિવ આરાધના કરાશે. આ વર્ષે પણ સોમવાર તથા તહેવારના દિવસોએ સવારે 4 વાગે મંદિર ખોલાશે તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
1: શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોને ભોજન, ભક્તિ અને પૂજાવિધિનો લાભ મળે એ માટે ભગવાનના રોજે રોજના શિંગારની પૂજાવિધિનો લાભ, સવાલક્ષ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે.
0: ગાંધીનગરમાં ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિપનેટ કેન્દ્ર દ્વારા ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ પ્રોફેસર એસ આર રંગનાથનની 134મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજના ડિજિટલ યુગમાં પણ તેમના સિદ્ધાંત એટલા જ સચોટ અને ઉપયોગી છે. આ અંગે ઇન્ફ્લિપનેટ કેન્દ્રના નિદેશક પ્રોફેસર દેવિકા પી માંડલીએ કહ્યું, પ્રોફેસર એસ આર રંગનાથનની વિચારધારાએ ભારત સહિત વિશ્વભરમાં આધુનિક ગ્રંથાલય વિજ્ઞાનનો પાયો નાખ્યો છે.
2: ઇસી મંઝિલ પર હમ ઇન્ફ્લિપનેટ સે તીન નયે સર્વિસિસ અનવીલ કિયે. એક હૈ વિદ્વાન કા જો અપડેટેડ પ્લેટફોર્મ જો ફુલ ફ્લેજ 1 સપ્ટેમ્બર સે ઉપલબ્ધ હોગા, ઓર હમારા જો હૈ HRD પ્લેટફોર્મ જિનકે જરિયે હમ હોલ્ડ કરતે હૈ દેશભર કી ટ્રેનિંગ ઓર આઉટરીચ પ્રોગ્રામ્સ, ઓર તીસરી હૈ ધ બીટા વર્ઝન ઓફ અવર ERM સિસ્ટમ.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું, આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
3: कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया. 1 का 2 स्थानों में येलो वार्निंग के साथ दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और दांग के लिए दिए गए. तटीय क्षेत्रों में हमारा उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें रेन और थंडरस्टॉर्म का संभावना रहेगा. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है, जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा.
0: બનાસકાંઠામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં 8 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ દાંતીવાડામાં નોંધાયો, તો ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી મહીસાગરનો સાતકુંડા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણને ભારતીય રેલવેની મંજૂરી. અને રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને

0: નીલમ બેન ના જાજા કરીને રામ
1: રામ રામ રામ રામ રામ.
2: મિત્રો, કુદરતનું અનુપમ અને બેનમૂન સર્જન એટલે રંગબેરંગી ફૂલો. અને ફૂલોની જ્યારે આપણે વાત કરીએ ને, ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય અને ખૂબ મજાના સરસ સુંદર રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય ને, તો એ જોવાનું કઈ વ્યક્તિને ન ગમે? ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ફૂલો પસંદ નહીં હોય. અને કેટલીય જાતના ફૂલો, ફૂલોનો રાજા એટલે ગુલાબ અને રાણી એટલે જુઈ, મોગરો. સુગંધી રંગબેરંગી ફૂલોની એક આગવીયા છે, આગવી ખેતી પણ છે, આગવું બજાર પણ છે અને આગવો ઉપયોગ પણ છે. ગુલાબ, મોગરો, ગલગોટા એ પરંપરાગત ફૂલોની તો આપણે વાત કરી છે પહેલા પણ ગામનો ચોરોમાં, અને એની ખેતી વિશેની વાતો પણ આપણે કરી ચૂક્યા છીએ. પણ આજે વાત કરવી છે એક અલગ પ્રકારના, નોખા પ્રકારના ફૂલ જેને લીલી કહેવાય છે. આમ તો લીલી ઘણી બધી જાતના હોય છે, એમાં એમરી લીલી છે, રેઇન લીલી છે, પછી વોટર લીલી છે, પણ આપણે વાત કરવી છે ને એ લીલીનું નામ છે તલવાર લીલી. એને ગ્લેડિયોલી પણ કહેવાય છે. અને આ ગ્લેડિયોલી છે ને એ ખૂબ સરસ સુંદર મજાનું ફૂલ છે. અને દાંડીમાં એકથી વધુ ફૂલોની હારમાળામાં ઉગતું ફૂલ છે. ઘણા બધા કલરમાં ગ્લેડિયોલીના ફૂલો જોવા મળે છે, એને ગ્લેડિયોલસ પણ કહે છે. આ ગ્લેડિયોલીના ફૂલો વિશેની, ગ્લેડિયોલીની ખેતી વિશેની એ બધી વિગતવાર વાતો આજે આપણે ગામનો ચોરોમાં કરીશું. પણ શરૂઆત તો હંમેશની જેમ ભજન ભાવથી કરીએ, તો આજે પણ થોડુંક કરીએ ભજન ભાવ અને પછી ગ્લેડિયોલસની વાતો કરીશું. તો આવો સાંભળીએ આ ભજન.

દોસ્તો, ભજન આપણે સાંભળ્યું અને હવે કરીએ વાત તલવાર લીલીની, ગ્લેડિયોલીની. ગ્લેડિયોલીને ગ્લેડિયોલસ પણ કહે છે અને એનું નામ તલવાર લીલી એટલે પડ્યું કે એના પાન છે ને એ તલવાર આકારના હોય છે. ગ્લેડિયોલસના ફૂલની દાંડી છે ને આશરે 1 મીટર જેટલી લાંબી થાય છે અને એની પ્રત્યેક દાંડી ઉપર 12 થી 15 ફૂલોની કળીઓ, એની હાર જોવા મળે છે. અને એ દાંડીમાં 4-5 ફૂલો ખીલેલા હોય, 2-4 કળીઓ અધખુલી હોય અને 5-6 કળીઓ નાની મોટી અવસ્થાએ હોય, એવી રીતે સુંદર મજાની એક શ્રેણી સર્જાય છે અને જેનો ડેકોરેશનમાં બહોળો ઉપયોગ થાય છે. ખાસ કરીને બુકે છે, ફૂલદાની છે કે પછી ટેબલ ડેકોરેશનમાં આ તલવાર લીલી બહોળા પ્રમાણમાં વપરાય છે. અને ગ્લેડિયોલસના ફૂલ તો ઘણા બધા રંગમાં આવે છે, જેવા કે લાલ, ગુલાબી, સફેદ, પીળો, નારંગી, ભૂરો, જાંબુડી, એવા ઘણા બધા રંગમાં એ ખીલે છે. અને જ્યારે વિવિધ રંગોમાં ગ્લેડિયોલી ખીલેલી હોય ને બગીચામાં, ત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ગ્લેડિયોલસને બગીચામાં, બોર્ડરમાં કે પછી ગાદી ક્યારા કરીને કે પછી બગીચાના એક

કાદ ખૂણે રોકરી બનાવી હોય ને ટેકરી જેવું, અને ત્યાં હારમાળામાં રોપી હોય ને તો પણ સુંદર લાગે છે. અને ઘર આંગણાના બગીચામાં કુંડામાં કે ક્યારીમાં પણ એને રોપી શકાય છે. અને હવે આપણે આ ગ્લેડિયોલી ફૂલની ખેતી વ્યાપારી ધોરણે કેવી રીતે કરી શકાય એની વાત કરીએ. અને એમાંય આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો ગ્લેડિયોલીનું વાવેતર શિયાળુ ઋતુમાં ફૂલો આવે એ રીતે કરવામાં આવતું હોય છે. અને ખાસ કરીને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, વલસાડ અને સુરત, કે પછી આણંદ, ખેડા, વડોદરા અને અમદાવાદમાં એની વ્યાપારિક ધોરણે ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. અને ગ્લેડિયોલીના પાકને છે ને સામાન્ય રીતે ઠંડુ અને સૂકું વાતાવરણ વધારે માફક આવે છે. પાછો આ પાકને પૂરતો અને ચોખ્ખો સૂર્યપ્રકાશ પણ મળવો જરૂરી છે. શિયાળુ ઋતુમાં એના ફૂલો આવે એટલે એનું વાવેતર સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર મહિના સુધી કરી શકાય. આ પછી જો મોડી રોપણી કરવામાં આવે ને તો પછી ગરમીની અસર થવા માંડે એટલે ફૂલોની ગુણવત્તા બગડે છે. એટલે સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર માસ સુધીમાં જ જો ગ્લેડિયોલસનું વાવેતર કરવું હોય તો કરી લેવું જોઈએ. સારા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાય છે. પાણીનો ભરાવો થઈ રહેતો હોય ને એવી જમીન આ પાકને માફક આવતી નથી, અને પાણી ભરાવાથી એને ફ્યુઝેરિયમ વિલ્ટ નામનો સુકારાનો રોગ લાગુ પડે છે. એટલા માટે સપાટ જમીન ઉપર એની ખેતી ન કરતા ગાદી ક્યારા બનાવીને જો ગ્લેડિયોલસ ફૂલોની ખેતી કરવામાં આવે ને તો વધુ ફાયદાકારક છે. અને હવે મિત્રો, તલવાર લીલીના વાવેતરની વાત કરીએ ને એનાથી પહેલા એની જે વ્યાપારિક તેમજ સુધારેલી જાતો છે ને એના વિશે થોડી વાત કરી લઈએ. આમ તો રંગ મુજબ તલવાર લીલીની જાતો બજારમાં ઉપલબ્ધ છે. એમાં સૌપ્રથમ આપણે ગુલાબી રંગની વાત કરીએ ને તો એના માટે રોઝ સુપ્રીમ છે, વાઇન છે અને રોઝિસ, પછી અમેરિકન બ્યુટી છે, પંજાબ ડોન છે અને ગુંજન પ્રિસિલા છે. આ બધી જાતો ગુલાબી રંગની તલવાર લીલી માટે સારી જણાયેલી જાતો છે. તો ઓરેન્જ એટલે કેસરી કલરની તલવાર લીલી માટે પીટર પિયર્સ છે, યુરોવિઝન છે, સિટાસિનસ છે, આ બધી હાઇબ્રિડ જાતો સારી ગણાય છે. સફેદ ગ્લેડિયોલી માટે સેન્સેરે જાત, જ્યારે જાંબલી માટે હર મેજેસ્ટી જાત વધુ અનુકૂળ છે. તો લીલા કલરની ગ્લેડિયોલી પણ થાય હો મિત્રો, અને એના માટે ગ્રીન સ્ટાર જાત છે. પીળા કલર માટે નોવાલક્સ જાત છે, અને લાલ કલર માટે કેન્ડીમેન રેડ અને શહરજાદા, આ બંને જાતો સારી ગણાય છે. અને આ બધી જાતો નવસારી કૃષિ યુનિવર્સિટીની અસ્પી બાગાયત વ વનીય મહાવિદ્યાલય નવસારી ખાતેથી ઉપલબ્ધતાના આધારે મળી રહે છે. હવે આપણે વાત કરીએ ગ્લેડિયોલીના વાવેતરની. તો તલવાર લીલીનું વાવેતર છે ને એ કંદથી થાય છે. આમ તો મોટા ભાગની બધી લીલી કંદથી જ વવાતી હોય છે, અને રોપણી માટે દરેક કંદ લગભગ 30 ગ્રામ વજનનું અથવા તો 4-5 સેન્ટીમીટરનો ઘેરાવો ધરાવતું હોય ને એવું શ્રેષ્ઠ ગણાય છે. અને ફ્યુઝેરિયમ વિલ્ટ નામના સુકારાથી બચવા માટે દરેક કંદને 30 મિનિટ સુધી 0.1% 22 ટીનના દ્રાવણમાં ડૂબાડી રાખવાથી ઘણો લાભ થાય છે. અને કંદની ઉપરનું ફોતરું છે ને, કાંદામાં કેમ ઉપરની છાલ આપણે કાઢીએ, એવી રીતે કંદની ઉપરનું ફોતરું કાઢી નાખી અને આંખને નુકસાન ન થાય ને એવી રીતે દરેક કંદને 5 સેન્ટીમીટરની ઊંડાઈએ રોપવામાં આવે છે. રોપણીનું અંતર બે હાર વચ્ચે 30-45 સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું અંતર છે ને એ 20-30 સેન્ટીમીટરનું રાખીએ ને તો બહુ સારું ઉત્પાદન મળે. બાકી તો ખાતર વ્યવસ્થા પણ કરવી પડે. એટલે ખાતરની વાત કરીએ તો જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10 ટન જેટલું સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતર નાખી દેવું, અને પછી જો અનુકૂળ હોય ને તો લીલો પડવાશ કરવો ખૂબ ફાયદાકારક છે.
તલવાર લીલી માટે છે ને ગુજરાત કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જો 300 કિલો નાઇટ્રોજન, 200 કિલો

ફોસ્ફરસ અને 200 કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપીએ ને તો ઉત્પાદનમાં સારો એવો નોંધપાત્ર વધારો જોવા મળે છે. અને એમાંય પાછું 200 કિલો ફોસ્ફરસ છે તેમજ 200 કિલો પોટાશ પાયામાં એટલે ગાદી ક્યારા બનાવતી વખતે અને ત્યાર પછી 100 કિલો નાઇટ્રોજન 2 થી 3 પાન આવે ને ત્યારે અને 100 કિલો નાઇટ્રોજનનો બીજો જથ્થો ફૂલ નીકળે ત્યારે આપવો જોઈએ. અને બાકી રહેલો 100 કિલો નાઇટ્રોજન છે ને એ ફૂલોની કાપણી બાદ કંદને મોટા કરવા માટે અને વધુ કંદ મેળવવા માટે આપવો જરૂરી છે, કેમ કે બીજા વર્ષે જો એની રોપણી કરવી હોય તો કંદ તો જોઈએ ને. અને કંદની રોપણી કર્યા બાદ પછી એને તુરત જ પિયત આપી દેવું. પછી જ્યાં સુધી કંદમાં સ્ફુરણ થાય ને, એટલે કે લગભગ 7 થી 10-12 દિવસ થાય ત્યાં સુધી હળવું પિયત આપવું. અને ત્યાર પછી છે ને આ પાકને નિયમિત રીતે 8 થી 10 દિવસના અંતરે હળવું પિયત આપીએ ને તો એની વૃદ્ધિ સારી થાય છે. બાકી છોડના મૂળ આગળ પાણી ભરાઈ ન રહે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. ગ્લેડિયોલીના મૂળ છે ને એ બહુ ઊંડા નથી જતા, એટલે નિંદામણ કાઢતી વખતે છે ને હળવી ખેડ કરવાની. આમ કરવાથી જમીન તો નિંદામણ મુક્ત રહેશે જ, પણ પોચી અને ભરભરી પણ બનશે. ફૂલ આવતા પહેલા જરૂર જણાય ને તો છોડની બાજુમાં વાંસ અથવા લાકડાનો ટેકો જરૂરથી આપવો, કેમ કે ફૂલની દાંડી સીધી રહે ને તો જ એના બજાર ભાવ સારા મળે છે. વાંકી ચૂકી દાંડીના બજાર ભાવ સારા મળતા નથી. ખાસ કરીને આ પાકને સુકારાનો રોગ બહુ નડે છે, એટલે સુકારાનો રોગ એને ન લાગે એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ. આપણે આમ પણ વાત કરી કે પાણી ભરાવો રહે મૂળ પાસે તો જ તલવાર લીલીને સુકારાનો રોગ લાગુ પડે. અને સુકારાનો રોગ લાગુ પડે ને એટલે શું થાય કે મૂળ, કંદ અને પાનની નીચેના ભાગમાં છે ને એની આવેલી વાહક પેશીઓ છે ને એની અંદર આ રોગ પેસી જઈને સડો પેદા કરે, એટલે પછી એના પાન પીળા પડી જઈને ઢળી પડે. એટલે ફૂલ આવતા પહેલાં જો આ રોગ આવી જાય ને તો ફૂલની દાંડીને પણ બહાર આવતા અટકાવે. એટલે આ રોગથી દાંડી ઉપર ફૂલોની સંખ્યા અને દાંડીની લંબાઈ પર પણ અસર થાય. એટલે જો શક્ય હોય ને તો તલવાર લીલીને ગાદી ક્યારા બનાવીને પછી જ વાવવી. અને છતાંય જો સુકારાનો રોગ લાગુ પડે ને તો વાવણી સમયે સડી ગયેલા અથવા પોચા પડી ગયેલા કંદ છે ને એને વીણીને દૂર કરવા અને વાવતા પહેલાં દરેક કંદને ફૂગનાશક દ્રાવણમાં ડૂબાડી અને પછી જ એની વાવણી કરવી. અને જો એકવાર રોગ આવી ગયેલો જણાય ને તો 22 ટીન પાવડર 50 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળી અને બેડ દીઠ 50 મિલી દ્રાવણ છોડના થડમાં રેડવું. વાવણી પહેલાંથી જમીનમાં ટ્રાયકોડર્માનું કલ્ચર આપવાથી પણ રોગ નિયંત્રણમાં ફાયદો થાય છે. અને કંદના સંગ્રહ દરમિયાન પણ પારાયુક્ત દવાનો પટ આપવાથી સુકારાના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. બાકી તલવાર લીલીમાં કોઈ જીવાત જોવા મળતી નથી, પરંતુ ક્યારેક થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે છે. અને હવે ખેડૂત મિત્રો, ગ્લેડિયોલીના ફૂલો આવે ને ત્યાર પછીની વાત કરીએ તો ગ્લેડિયોલીના ફૂલની કિંમત છે ને એની ફૂલ દાંડીની લંબાઈ અને દાંડી ઉપર રહેલી ફૂલની કળીઓ પરથી નક્કી થાય છે. સામાન્ય રીતે એક છોડ ઉપર એક જ ફૂલની દાંડી અને ક્યારેક જ 2 દાંડી આવે છે. એટલે જેટલા તલવાર લીલીના કંદ વાવ્યા હોય ને એટલી દાંડીઓ લગભગ આપણને ઉત્પાદન સ્વરૂપે મળે. અને પાછું ફૂલોની દાંડીનું વેચાણ છે ને એ બજારના અંતર ઉપર પણ આધારિત છે. ફૂલદાંડીમાં જ્યારે નીચેની પ્રથમ કડીમાં ફૂલનો રંગ જોવા મળે ને એવી દાંડીઓ દૂરના માર્કેટ માટે યોગ્ય છે. અને જ્યારે નીચેની 3 કડીઓમાં ફૂલનો રંગ જોવા મળે અને પ્રથમ ફૂલ છે ને એ ખુલી જાય ને ત્યારે છોડથી 5 સેન્ટીમીટર દાંડીનો ભાગ બાકી રહેવા દઈ અને બાકી આખી દાંડી કાપી લેવાની. અને ફૂલોની દાંડી કાપ્યા બાદ એને તરત જ પાણી ભરેલી ડોલમાં ઊભી રાખી દેવી. ખાંડવાળું પાણી છે ને એ દાંડીની તાકાત જાળવી રાખે છે.
20% જેટલું ખાંડનું દ્રાવણ 20 કલાક સુધી 20 અંશ સેન્ટીગ્રેડ તાપમાને

રાખવાથી ફૂલોની કળીઓ ખુલવાની અને ટકી રહેવાની શક્તિમાં વધારો કરે છે. આ સિવાય સિલ્વર નાઇટ્રેટ 0.01% અને 600 PPM વાળું 8 HQC નું દ્રાવણ પણ ફૂલની દાંડીને વધારે દિવસ તાજા રહેવામાં મદદ કરે છે. ઓ હવે ફૂલના ઉત્પાદનની વાત કરીએ તો તલવાર લીલીમાં આપણે પહેલાં પણ કહ્યું કે એક છોડ ઉપર એક જ ફૂલની દાંડી આવે, ક્યારેક જ બે દાંડી આવતી હોય છે. એટલે રોપણી માટે વપરાયેલા કંદ જેટલી જ ફૂલની દાંડી મળે છે અને એકરે આશરે છે ને 70,000 થી 75,000 જેટલી ફૂલદાંડી મળી શકે છે. અને હવે ફૂલદાંડી કપાઈ જાય, ફૂલોનું ઉત્પાદન મળી જાય પછી 100 કિલો નાઇટ્રોજનનો જથ્થો જે અગાઉ આપણે બચાવી રાખ્યો હતો એ આપીને હળવું પિયત આપવું. આમ કરવાથી કંદના વજન અને આકારમાં વધારો થાય છે અને પછી છોડના પાન છે ને એ પીળા પડીને જમીન ઉપર ઢળી પડે, એટલે કે આશરે 1-2 મહિના પછી એપ્રિલ મહિના બાદ કંદને સાચવીને ખોદી લેવા. ગ્લેડિયોલસના એક છોડના કંદની નીચે એક મોટું કંદ અને એની સાથે બીજા નાના નાના આશરે 20 થી 25 જેટલા કંદ આપણને મળી રહે છે. મોટા કંદ જુદા કરી અને એને પણ 0.2% 22-10 ની 30 મિનિટ માવજત આપી અને પછી સૂકવી દેવા જોઈએ. અને સૂકવ્યા બાદ કંતાનના કોથળામાં ભરીને ઠંડી તેમજ અંધારું હોય ને એવી જગ્યાએ રાખી દેવા, જેથી કરીને એમાં ફરીથી પાછું સ્ફુરણ ના થાય. નાના કંદોને જુદા તારવી અને પછી તેને બીજા વર્ષે મોટા કર્યા પછી જ વાવેતરમાં લઈ શકાતા હોય છે. એટલે એનો પણ મોટા કંદની જેમ જ સંગ્રહ કરવો પણ અલગ રાખવા. કંદને માટલામાં રાખોડા સાથે ભેળવી અને અંધારામાં રાખી મૂકવાથી પણ સારી રીતે સાચવી શકાય છે. આ પાકમાં ફૂલોની દાંડીની સાથે કંદ વેચાણ કરીને પણ આવક ઊભી કરી શકાય છે. એટલે કંદની જાળવણી કે કંદની કાળજી છે ને એ ખૂબ જ જરૂરી છે. ફૂલની આવક તો મળે જ છે પણ કંદના વેચાણથી વધારાની આવક પણ તલવાર લીલીમાંથી મળી શકે છે. એટલે તલવાર લીલીને જો થોડી મહેનત અને થોડી કાળજીથી ઉછેરીએ અને માર્કેટ જો મેળવી શકાતું હોય તો તલવાર લીલીના ફૂલોની ખેતી કરવી આર્થિક રીતે ફાયદાકારક થઈ શકે એમ છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરી રંગબેરંગી તલવાર લીલી એટલે કે ગ્લેડિયોલીના ફૂલોની વ્યાપારિક ખેતી વિશેની. આ માહિતી તમને કેવી લાગી જરૂરથી આપના પ્રતિભાવ જણાવશો. અને મિત્રો, હવે સમય થયો છે એક ગીત સાંભળવાનો, તો આ ગીત સાંભળી લઈએ.

0: નીલમબેન, આ ગીત આપણે સાંભળ્યું, ઘણા શ્રોતા મિત્રોની પસંદગી પૂરી થઈ હશે અને હવે કાર્યક્રમનો સમય પણ અહીંયા પૂરો થાય છે, તો લેશું મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 7:50 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર. લોકસભાએ વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા વિનંતી કરી. ભારતીય રેલવેએ ઉત્તર પૂર્વીય રેલવેમાં 295 કરોડ રૂપિયાના ખર્ચે કવચના ચોથા તબક્કાને મંજૂરી આપી. અને નાઇજીરિયામાં કોમનવેલ્થ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતીય ફેન્સિંગ ટીમે 3 સુવર્ણ સહિત 5 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલાથી જ પસાર કરી દીધું છે. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહલે આ વિધેયક રજૂ કર્યું, જેનો હેતુ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં સુધારો કરવાનો છે. આ વિધેયક કોર્પોરેશનને ઔદ્યોગિક માલસામાનમાં તેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપે છે. આ કાયદો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં રોકાયેલા કોઈપણ એન્ટિટીને કોર્પોરેશન તરફથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપી છે. ચર્ચાનો જવાબ આપતા શ્રી મોહલેએ જણાવ્યું કે આ વિધેયક દ્વારા દેશભરના કરોડો ખેડૂતોના કલ્યાણ અને આર્થિક સશક્તિકરણને મજબૂત બનાવાશે.
1: सहकारिता मंत्रालय के स्थापना के बाद माननीय उपसभापति महोदय, पिछले 5 वर्षों में कई महत्वपूर्ण निर्णय लिए गए. लगभग 3000 करोड़ रुपए की लागत से देश की 80,000 पैक्स को कंप्यूटराइजेशन किया जा रहा है. हमारे छोटे छोटे गांव के पैक्स को सक्षम बनाने के लिए पैक्स के मॉडल बायलॉज बना दिए गए और मुझे खुशी है कि देश के सभी राज्यों ने इस मॉडल बायलॉज को एडॉप्ट किया.
0: બીજેડીના સુલતાલદેવ, બીઆરએસના રવિચંદ્ર વડીરાજુ, એનસીપીના રાજેન્દ્ર જૈન, ડીએમકેના કેઆરએન રાજેશકુમાર, ડીએમડીકેના એલ કે સુધીશ અને એઆઈએ ડીએમકેના એમ થંબીદુરાઈએ પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. સંસદે કેરળ નામમાં સુધારા વિધેયક 2026 પસાર કર્યું.

અને રાજ્યસભાએ આજે મંજૂરી આપી છે. લોકસભાએ ગઈકાલે આ વિધેયક પસાર કર્યું હતું, જેમાં બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરળમ રાખવાનો પ્રયાસ કરાયો છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે કેરળ વિધાનસભાએ 2024માં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કેન્દ્રને રાજ્યનું નામ કેરળથી બદલીને કેરળમ કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં વિનંતી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે મલયાલમમાં રાજ્યનું નામ કેરળમ છે, જ્યારે બંધારણમાં તે કેરળ તરીકે લખાયેલું છે. મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યનું નામ બદલીને કેરળમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે આંતરજાતીય લગ્ન માટે ડોક્ટર આંબેડકર યોજના હેઠળ 457 લાભાર્થીઓને 10,66,00,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. વર્ષવાર વિગતો દર્શાવે છે કે 2023-24 દરમિયાન 68 લાભાર્થીઓને નાણાકીય સહાય મળી હતી, 24-25 દરમિયાન 11 લાભાર્થીઓને અને 25-26 દરમિયાન 378 લાભાર્થીઓને નાણાકીય સહાય મળી હતી. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા બપોરે 3 વાગે મળી ત્યારે પ્રમુખ અધિકારી જગદંબિકા પાલે વિપક્ષના હોબાળા વચ્ચે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું. વિધેયક ચર્ચા વિના પસાર થયું ત્યારબાદ અધ્યક્ષે વિપક્ષના સભ્યોને ગૃહને કાર્યરત રહેવા દેવા વિનંતી કરી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. સરકાર નીટ પરીક્ષા પર વિદ્યાર્થીઓના વિરોધ પર ચર્ચા માટે તૈયાર છે અને ગૃહ ચર્ચા કરી શકે છે. બીજી તરફ પ્રમુખ અધિકારીઓએ વિરોધ કરી રહેલા સભ્યોને ગૃહમાં ચર્ચા શરૂ કરવા દેવા વિનંતી પણ કરી, પરંતુ વિરોધ કરી રહેલા સભ્યોએ તેમની અપીલ પર ધ્યાન આપ્યું નહીં. હોબાળા વચ્ચે તેમણે ગૃહને આવતીકાલે સવારે 11 વાગે ફરી મળવા માટે દિવસભર માટે મુલતવી રાખ્યું. લોકસભાએ આજે વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયકને વ્યાપક પરામર્શ માટે બંને ગૃહોના સભ્યો ધરાવતી જેપીસી સમક્ષ મોકલવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે સમિતિમાં લોકસભાના 21 સભ્યો સ્પીકર દ્વારા નામાંકિત અને રાજ્યસભાના 10 સભ્યો અધ્યક્ષ દ્વારા નામાંકિત હશે. શ્રી રાયે કહ્યું કે સીમિત શિયાળુ સત્રના પહેલા અઠવાડિયાના છેલ્લા દિવસ સુધીમાં આ ગૃહમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમાં વિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને સમાજવાદી પાર્ટીના આ વિધેયકનો વિરોધ કર્યો અને સરકારને તેને પાછું ખેંચવાની માંગ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષના આરોપોને ફગાવી દેતા કહ્યું કે સૂચિત કાયદાની એક પણ જોગવાઈ લઘુમતી વિરુદ્ધ નથી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે માહિતી આપી કે ભારતમાં લગભગ 440 અવકાશ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર આઈએન સ્પેસ એ 52 બિન સરકારી સંસ્થાઓને વિવિધ અવકાશ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે 113 અધિકૃતતાઓ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા અને કોઈપણની આત્મકથા વાંચવા વિનંતી કરી છે. તેમણે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવવા માટે સમર્પિત યુવાનોની સતત જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ એવી પેઢી માટે હાંકલ કરી જે અવરોધોથી અવિચલિત રહે અને રાષ્ટ્રીય આત્મનિર્ભરતા તરફના માર્ગો બનાવવાની હિંમત જાળવી રાખે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ
ઇન્ડિયન રિપબ્લિક માય લાઇફ માય સ્ટ્રગલનું વિમોચન કરતી વખતે આ વાત કહી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર

0: मनमरे
1: फिल्म जस्टिस चौधरी
0: पम पम पम पम हे मम मिया।